નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આજે શનિવાર, તારીખ 27 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 13. અત્યારે સવારના 5:57:40 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ યશવંત ભટ્ટના સ્વરમાં લીરલબાઈલની રચના.

0: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃત ધારા. વિષય છે ઉર્ધ્વગમન. વક્તા શિરીષ પંચાલ.
2: ઉર્ધ્વગમન માનવીને ક્યારે જે વાસ્તવ જીવન છે તેનાથી સંતોષ નથી થતો. સામે હકીકત જોઈ તો થયું કે ચાલો કપોલ કલ્પિત વિશ્વ ઊભું કરીએ. પૃથ્વી પર નિવાસ કરતો હતો પણ થયું કે આ પૃથ્વી સિવાય કશું હોય તો. એનામાં જ સદ અને અસદ હતું એટલે તેણે માત્ર સ્વર્ગની કલ્પના ન કરી નરકની પણ કલ્પના કરી. ઈશ્વર જેવો ઈશ્વર સર્જ્યો અને એની પાસે પણ બોલાવડાવ્યું કે હું એક છું પણ અનેક થાઉં. કારણ કે સ એકાકી ન રમતે, આમ ક્રીડા માટે લીલા માટે જો ઈશ્વર પણ અભિલાષા કરતો હોય તો મનુષ્ય કરે એમાં કશું અચરજ નથી. મનુષ્યની દ્રષ્ટિ ક્યાં પડતી હોય છે? જીવવિજ્ઞાને આપણને શીખવાડ્યું કે એક કોષી જીવમાંથી જ અનેક કોષી જીવ વિકસે છે. જળમાંથી સ્થળમાં આવતા માછલીની ઝાલરમાંથી પાંખો વીંઝતા પંખી થતાં ભલે ઉત્ક્રાંતિના ઇતિહાસમાં લાખો વર્ષ લાગ્યા હશે, પણ પાંખ આવી એટલે જળ અને સ્થળ છોડીને સીધું પંખી પહોંચ્યું આકાશમાં. આમ આકાશ તરફની ગતિ, ઉર્ધ્વગમનની દિશા આપણું લક્ષ્ય બન્યું. ક્યારેક તો માનવીને એથી આગળ જવાની ઈચ્છા થઈ, ચાલો જ્યાં સૂર્ય નથી ચંદ્ર નથી એવા લોકમાં જઈએ. આપણને પ્રશ્ન થાય કે આ ઊંચે જવાની ઈચ્છા આવી ક્યાંથી? આ ધરતીથી જ સંતોષ કેમ નહીં માંગવો? આ ધરતીની માટીમાંથી ફૂટી નીકળતું તૃણ કેવી રીતે જન્મે છે? આકાશમાંથી જળ વરસે છે અને એ જળ વસુંધરાને સમૃદ્ધ બનાવે છે. ભલે એ જળ આ ધરતી પરના સમુદ્રમાંથી પ્રગટ્યું પણ એ બાષ્પને આકાશનો સ્પર્શ થયો, એમાં તેજ ઉમેરાયું અને એ વરસ્યું ધરતી પર. આકાશને ધરતી વિના ન ચાલે અને ધરતીને આકાશ વિના ન ચાલે. એક બીજો વિચાર પણ કરી જોઈએ. આપણામાં જ રહેલા અનિષ્ટ તત્વને આપણે રાક્ષસનું નામ આપ્યું. એ રાક્ષસને પણ પોતાની અધુરોપો સાલી હશે એટલે એ ક્યાં જાય છે? એની દ્રષ્ટિ તો આકાશ સામે છે. એ આકાશી દેવતાઓ પાસે વરદાન માગે છે. એને મૃત્યુ નથી જોઈતું, અમરત્વ જોઈએ છે. બીજા શબ્દોમાં એને પણ દેવ બનવું છે, ઉર્ધ્વ દિશામાં ગતિ કરવી છે. એ સ્થિતિમાંથી ગતિ એ ચૈતન્યની નિશાની છે અને ગતિમાંથી ઉર્ધ્વગતિ એ પરમ ચૈતન્યની નિશાની છે. પણ ક્યારેક ઊંધું બને છે. કાલિદાસનું રઘુવંશ જુઓ. આરંભે જે રાજાઓની વાત આવી છે તે જુઓ. દિલીપ છે, સગર છે, ભગીરથ છે. ધીમે ધીમે ગતિ વેગ પકડે છે. અજ આવ્યો, દશરથ આવ્યા, પૂર્ણ પુરુષોત્તમ એવા રામ આવ્યા અને એ ગતિ હવે બદલાવા માંડી. છેલ્લે આવ્યો વિલાસી, સ્વાર્થી અગ્નિવર્ણ. હવે આ વંશ આગળ ચાલે નહીં. કાલિદાસને પણ કલમ થંભાવી દેવી પડી. ઉર્ધ્વગમનમાંથી અધોગમન આલેખ્યું. કોઈ રવીન્દ્રનાથ જેવા સ્વર્ગમાંથી

0: એ વિદાય લેવાની વાતને ઉર્ધ્વગમન તરીકે ઓળખાવે. રાજવૈભવ ઐશ્વર્યપૂર્ણ જગતમાંથી સ્વેચ્છાએ ગૌતમ બુદ્ધે સાધુ જીવનનો કંટકછાયો માર્ગ અપનાવ્યો, પણ એ કાંટાળો માર્ગ ગૌતમ બુદ્ધને માટે, એમના સમકાલીનો માટે અને છેક આપણા સૌને માટે નવી દિશાઓ ચીંધનારો બની ગયો. આપણા હૃદયનો વિસ્તાર એ જ ઉર્ધ્વગમન છે. ગરીબીમાંથી શ્રીમંત બનવું કે વંધ્યમાંથી સંતાનોવાળા બનવું એ જ કંઈ ઉર્ધ્વગમન નથી. પ્રત્યેક જીવ એનામાં જો ચૈતન્ય હોય છે તો એ ઉર્ધ્વગમનની દિશામાં જ જવાનું વધારે પસંદ કરતો હોય છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો ઉર્ધ્વગમન. વક્તા હતા શિરીષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે પ્રસ્તુત કરીએ હિન્દી ફિલ્મ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ નયા અંદાઝ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર અને શમશાદ બેગમના સ્વરમાં. સંગીત છે ઓપી નૈયરનું અને રચના છે જાનિસાર અખ્તરની.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ ગાયક કલાકાર મુકેશ અને સાથીઓના સ્વરમાં શૈલેન્દ્રની રચના. ફિલ્મ છે મધુમતી અને સંગીતકાર છે સલીલ ચૌધરી.

0: सुनो ना,
1: हाँ?
0: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ।
1: तो रोका किसने है? हाँ?
0: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किसे मांगूं।
1: मुझसे?
0: तुमसे? तो अच्छा बताओ फिर।
1: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है।
0: पर उससे मेरा क्या फायदा?
1: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुंच जाओ।
0: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
1: बहुत आसान है, मैं बताती हूँ। नंबर नोट करो, 8700001424।
0: ओ 8700001424। लो अभी फोन लगाता हूँ 8700001424 पर।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા SD બર્મનના સંગીત નિર્દેશનમાં ગાઈડ ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર હતા મોહમ્મદ રફી. અને હવે સાંભળીએ સાહિર લુધિયાણવીના શબ્દો, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. સંગીત છે OP નૈયરનું અને ફિલ્મ છે નયા દોર.

મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર.

0: શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 357મો મણકો આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અનુરાધા પૌડવાલના સ્વરમાં.
1: પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા સહકારી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને ભારત ટેક્સી સાથે સંકળાયેલા 4,000થી વધુ સારથી આજના કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતે ભારત ટેક્સીના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. દેશભરના 7 લાખ સારથીઓમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ ગુજરાતમાંથી જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવશે અને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરારનું વિનિમય પણ કરવામાં આવશે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. ભારત ટેક્સીએ સહકારી સિદ્ધાંતો પર આધારિત ડિજિટલ ગતિશીલતા પ્લેટફોર્મ છે, જે સારથી માલિકની વિભાવનાને આકાર આપે છે. આ મોડેલ હેઠળ ટેક્સી ડ્રાઈવરો ફક્ત સેવા પ્રદાતાઓ નથી, પરંતુ પ્લેટફોર્મના સહભાગીઓ અને માલિકો પણ છે, જે ડ્રાઈવરોને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમને સામાજિક સુરક્ષા પ્રદાન કરશે. ભારત ટેક્સી અમદાવાદ, સુરત, દ્વારકા, વડોદરા, રાજકોટ, સોમનાથ, વલસાડ, આણંદ, જામનગર, ભાવનગર, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા અને અમરેલી જિલ્લામાં શરૂ થશે. આગામી મહિના સુધીમાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે કેટલીક પહેલોનો પ્રારંભ કરશે અને સમીક્ષાની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. શ્રી શાહ બપોરે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ગાંધીનગર લોકસભામાં હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના કાર્યોથી સમીક્ષા બેઠક કરશે તથા સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ અંગે વધુ માહિતી આપી.
2: સેમિનારમાં અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ તો જે હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈનો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈથી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીઝમાં થઈ શકે તે માહિતી આપવામાં આવી. આ તમામની એક હકારાત્મક બાબત એ રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 MOU સાઇન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડની રકમનું કમિટમેન્ટ થયું છે, જે લગભગ 3,000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે.
1: પાટણ નાગરિક સહકારી બેંકના બોર્ડ

0: સબ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારી ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જ્યારે ચકાસણીમાં 8 ઉમેદવારી ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈએ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના છેવાડાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયાએ જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહી છે.
1: મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જ્યાં ફોર વ્હીલર જઈ શકતી નથી ત્યાં એ પોતે દિવસને એક ગામ લેશે અને તે ત્યાં જઈ અને ઓપીડી ચલાવશે અને સાથે સાથે લેબોરેટરી સંબંધિત જેવા કે પ્રેગ્નન્સી ટેસ્ટ છે, મલેરિયાનો ટેસ્ટ છે, સુગરનો ટેસ્ટ છે, બીપી છે, એવા નાના મોટા એમ કે લેબોરેટરી ટેસ્ટ કરશે અને નિઃશુલ્ક સારવાર તેઓ ત્યાં સ્થળ પર જ આપશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ AIRNews_MBDને ફોલો કરશો. અમરેલીના ધારીના દલખાણીયા ગામ પાસે એક વર્ષના સિંહ બાળનું શંકાસ્પદ મોત થયું છે. દલખાણીના સરપંચે વનતંત્રને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું અને સિંહ બાળના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યું હોવાનું DFO વિકાસ યાદવે જણાવ્યું હતું. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો છે. મળેલી બાતમીના આધારે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડીએ કરેલી આ કાર્યવાહીમાં લક્ઝરી બસની તપાસ કરતા ટ્રામાડોલ નામની પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે DIG સુનિલ જોશીએ વધુ માહિતી આપી.
2: અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થયા છે.
0: સોમનાથ મહાદેવને પરંપરાગત રીતે દર વર્ષે ભીમ 11ના દિવસે કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવને 2,500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે કેરીઓના પ્રસાદને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરણ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા AVC કપ 2026ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે બપોરે 12:30 વાગે 9મા-10મા સ્થાન માટે ઓમાનનો મુકાબલો પુલેની 5મા ક્રમે રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ બપોરે 3:30 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. સાંજે 7 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, વારાહી, સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે તાજિયા જુલુસ નીકળ્યું અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા. પાટણમાં તાજિયા જુલુસ દરમિયાન સરકારી ગાયકવાડી જરીના તાજિયાનું હિન્દુ આગેવાનો, વેપારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. સિદ્ધપુર શહેરમાં મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસનું શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ડાંગના આહવા તેમજ વઘઈ ખાતે કોમી એખલાસની ભાવના સાથે મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુરના બોડેલી નગરમાં શ્રદ્ધા અને આસ્થા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ વિસ્તારોમાં ફરેલા તાજિયાનું પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 36 mm અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની HCG હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમદાવાદના નમસ્તે સર્કલ પાસેથી 8 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમમાં હવે થોડી જ વારમાં રજૂ કરવામાં આવશે ભક્તિ સંગીત અમારા આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:45 ગુજરાતી સમાચાર, 7:55 રિલે અમદાવાદ, 8 વાગ્યે સમાચાર પ્રભાત, 8:15 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હાસ્યરંગનો કાર્યક્રમ, તેમજ 8:30 થી 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રજૂ થશે.

બરાબર 10 વાગે રજૂ કરવામાં આવશે હિન્દી ફિલ્મ સંગીતનો આપનો મનપસંદ કાર્યક્રમ ગુલમોહર, અને 10 વાગીને 30 મિનિટે શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળી શકશો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. ત્યારબાદ 11 વાગે વિવિધ ભારતી પ્રસારણ અને 12 વાગીને 30 મિનિટે મહિલા જગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

બરાબર 1 વાગ્યે રજૂ કરવામાં આવશે હિન્દી અને અંગ્રેજી સમાચાર, 1:10 સુગમ સંગીત, 1:20 પ્રાદેશિક સમાચાર, 1:30 જય જવાન ફિલ્મ સંગીત, 2:15 હિન્દી સમાચાર, 2:30 સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ અને 5 વાગ્યે રજૂ કરવામાં આવશે હિન્દી સમાચાર.

સાંજના 5:05 હિન્દી ફિલ્મ સંગીત, 5:30 કાર્યક્રમ રામસાગરના રણકારે અને 6 સુગમ સંગીત આપ સાંભળી શકશો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. ત્યારબાદ 6:30 કાર્યક્રમ યુવાણી, 7 રિલે અમદાવાદ, 7:10 પ્રાદેશિક સમાચાર બાદ 7:20 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે, જેમાં આજે આપ રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2026 એ વિષય પર ડૉક્ટર જેની લાલવાણીની મેઘના પટેલે લીધેલી મુલાકાત સાંભળી શકશો.

7:50 ગુજરાતી સમાચાર, 8:00 વિવિધ ભારતી પ્રસારણ, 8:45 સમાચાર પ્રભાત અને 8:45 સમાચાર સંધ્યા અને અંગ્રેજી સમાચાર, ત્યારબાદ 9:15 થી રાત્રિના 11 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ સહ પ્રસારિત કરવામાં આવશે.

રાત્રિના બરાબર 11 વાગ્યે રજૂ થશે હિન્દી અને અંગ્રેજી સમાચાર. તો મિત્રો, આ હતી આજે રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં કબીરની રચના, જેના સંગીતકાર છે રઘુનાથ શેઠ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
3: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
4: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दें और उनका पूरा सहयोग करें.
3: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
4: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
5: હવે સાંભળીએ ગાયક કલાકાર ચિંતલ શાહના સ્વરને.

0: ભાગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: હવે સાંભળીએ ગાયક કલાકાર હસમુખ પાટડિયાના સ્વરમાં ભક્તિ ગીત.

અંતમાં આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર આશા ભોસલેના સ્વરમાં કબીરની રચના, જેના સંગીતકાર હતા રઘુનાથ શેઠ. તો મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં રજૂ કરવામાં આવશે ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यात्रा के दौरान सेशल्स की राष्ट्रीय सभा को संबोधित करेंगे और वहां रह रहे भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है. भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं, जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित है. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. સાંભળીએ એક અહેવાલ.
2: અમૂલ, ઇફકો અને નાબાર્ડ જેવી 8 અગ્રણી સહકારી સંસ્થાઓના સહયોગથી સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી ભારત ટેક્સી ઝીરો કમિશન મોડેલ પર કામ કરે છે, જેથી કમાણીનો મહત્તમ હિસ્સો સીધો ચાલકોને મળી શકે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની પ્રારંભિક શરૂઆત થયા પછી માત્ર ગુજરાતમાં જ 1.5 લાખથી વધુ ચાલકો અને 7 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે, જ્યાં દરરોજ 3,500થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આગામી 1 મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટેન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: ભારત યુકે સમજોતા એક વ્યાપક સમજોતા હૈ. યહ કેવલ શુલ્ક, મૂલ નિયમો યા વસ્તુઓ ઓર સેવાઓ કે વ્યાપાર તક સીમિત નહીં હૈ, બલ્કિ પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ ઓર કલા જૈસે ક્ષેત્રો મેં સહયોગ કો ભી શામિલ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય દોનો દેશો કી સર્વોત્તમ ક્ષમતાઓ ઓર વિશેષજ્ઞતા કો એક દૂસરે કે સાથ સાઝા કરના હૈ. યહ એક નિષ્પક્ષ, ન્યાયસંગત ઓર પૂરી તરહ સંતુલિત સમજોતા હૈ.
0: અણુ ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ કલ્પકમ સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરિન થર્મોકેમિકલ્સ ચક્ર પર આધારિત વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરાશે. આ પ્રસંગે સભાને સંબોધતા ડોક્ટર મોહંતીએ જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ

0: અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લા ગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળની જે હજુ લોકો દબાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 ગ્લોબ માસ્ટર વિમાન ગઈકાલે વેનેઝુએલા માટે રવાના થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. આ રાહત સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે. પ્રસ્તાવિત કરારમાં યુદ્ધવિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઈરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠાના રડાર સ્થાપનોને નિશાન બનાવાયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દરમિયાન ઈરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઈરાનનો જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હોક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, CISF, BSF સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાના સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુ બકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBA રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા SOP બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે SOPનો ઉદ્દેશ્ય જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ચંપત મિશ્રાનું રાજીનામું, 8ની ધરપકડ, 79.85 લાખ રૂપિયા જપ્ત. યુરોપના 12 દેશોમાં ગરમીથી હાહાકાર, 230થી વધુના મોત. નેધરલેન્ડમાં પહેલીવાર હીટ એલર્ટની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં નજર કરીએ તો આજે અમિત શાહ ભારત ટેક્સી સેવા અને કાલે PM ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કરશે. SG હાઇવે પર રોકેટ ગતિએ દોડતી 4 કાર વચ્ચે અકસ્માત, 4ને ઇજા. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહીવત. અને અમદાવાદમાંથી ATS 8 કરોડ ટ્રામાડોલ ડ્રગનો જથ્થો પકડ્યો, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે, સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ

0: લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી અને ભારતે પુરૂષોની FIH પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ સિકંદર એ આઝમ, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: पे प्रतियोगिता से बाहर। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आ प्रसारण छे आकाशवाणीना दमण केन्द्रनु FM बेन्ड 102.3 मेगाहर्ट्ज पर। श्रोता मित्रों, प्रस्तुत छे हास्य रंगनो कार्यक्रम हसे एनु वसे, जेना वक्ता छे धीरूभाई सरवैया।
2: ગામડાના અપણ માણા એના એના વિચારો, એની બુદ્ધિ કેવી, ગામડાના અપણ બાપા મુંબઈ જતા હતા, તે ગાડીમાં બાજુમાં ભણેલો બેઠો હતો, તો બાપાને કે ગંજી પતો ફાવે, બાપા કે મને ન ફાવે, તો હાલો એ કે ઉખાણા પૂછી હારી જાય, 20 રૂપિયા આપે, ટાઈમ પાસ થાય, તો બાપા ઓલા ભણેલાને કે તું ભણેલો, હું અપણ, હું કોઈ દી તને પૂગું, ત્યાં તો ભણેલો ફૂલાણો, થોડા વરસાદે માંદણું વધારે હોય, હા થોડા વરસાદે માંદણું વધારે હોય, થોડી બુદ્ધિએ વાયડાઈ વધારે હોય, થોડા છોકરે સાગલાઈ વધારે હોય, થોડા રૂપિયે લોભ વધારે હોય, ઘણા વાતો કરતા હોય, 5,000 પોસ્ટમાં મૂક્યા એ પાકી જાહે, 5,000 બેંકમાં પાકી જાહે, ત્યાં પોતે ખાટલામાં પાકી ગયો, હા એ તો પછી બાટલા ચડાવવામાં કામ આવે, ભણેલો ફૂલાણો, બાપાને કહે તમે અપણ છો, તમે હારી જાઓ, 10 રૂપિયા આપજો, હું ભણેલો છું, હું હારી જઈશ તો 20 રૂપિયા આપીશ, બાપા કે પેલા પૂછું, હું એ કે પૂછો, ગામડાના અપણ બાપા એ ભણેલાને પૂછ્યું, એ કે દાંતને આંખી અડાડી દે, અને ઓલો મૂંઝાણો કે એ નો મેળ પડે, તો એ કે 20 રૂપિયા ઢીલા કરી, ભણેલાએ 20 રૂપિયા આપ્યા કે લ્યો બાપા 20 રૂપિયા તમે દાંતને આંખી અડાડી દો, બાપાએ હળપ સોગઠું કાઢીને બે આંખી અડાડીને પાછું ફીટ કર્યું, શ્રાવણ મહિનામાં નમન લઈ એમ, હા પછી ઓલાને બીજું પૂછ્યું બાપાએ કે એક પગે હાલે ને બે પગે ઉડે એ કયું પંખી, વળી ઓલો મૂંઝાણો હાલાલી કે ઢીલ નો હાલે ઝપટ કઈ, વળી ઓલે 20 રૂપિયા આપ્યા કે બાપા મને નથી ખબર, લ્યો આ 20 રૂપિયા તમે કયો એ કયું પંખી, બાપા કે મને ક્યાં ખબર છે, હાલે 10 તારા ને 10 મારા, અને આ પાર્ટનરમાં ધંધો કર્યો એમ, પણ ગોવિંદજી કવિ કહે છે કે મુંબઈ કેવું છે કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ, કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાણાં માટે દોડાદોડ કરે, મોટી માથાફોડ, રાત્રે ન ઊંઘે, પૂરું પેટમાં ન ખાય છે, ઘોડાગાડી બસ જામ, ટ્રેનમાં ન માયલોક, દવાખાના દેવ જેવા ભરેલા દેખાય છે, બસ સ્ટેન્ડ સ્ટેશન કે રેશનના હાટ પર, સિનેમાની બારી પર કતારો જણાય છે, ટેક્સી ટુરિંગ બસ ખટારાનો પાર નહીં, ચોમાહાના જીવડાની જેમ ઉભરાય છે, હાલવામાં હાડ મારી, બોલવામાં હાથ મારી, મુંબઈમાં હાલવામાં હાડ મારી, બોલવામાં હાથ મારી, હારી ને નઠારી ભાષા બંને વપરાય છે, હમી હાજે ચોપાટી કે પાલવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે, દેવ નતિકાઓ જેવા લાગે છે નારીના બ્રાન્ડ, શરીરે સોહર હીણા ફીકા વર્તાય છે, પંખીડાના માળા જેવી પરાવોની ઓરડીઓ ખીચોખીચ માનવીથી ભરેલી ભળાય છે, રંગથી રસેલા ઓઇલા રસોડાની બાજુમાં જ માથું ફાટી જાય એવી ગટરું ગંધાય છે, આ સીપી યુપી મદ્રાસી બંગાળી ને ગુજરાતી સિંધી મારવાળી અને કાનડી ગણાય છે, પારસી ને અંગ્રેજી ચીની જાપાનીના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે, 8 દાડે રવિવારે રજાનો દિવસ આવે, મુંબઈના માનવીને એ પરબ મનાય છે, બસ જામ ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા કાતરોના હાથે ખિસ્સા કતરાય છે, ક્રિકેટ ને ફૂટબોલ ખેલે ખેલાડી ઘણા, ક્યાંક ક્યાંક છાના ખુલ્લા જુગારો ખેલાય છે, સોના ચાંદી શૂટર ને સટ્ટાઓમાં રોજે રોજ બજારોમાં હજારોની હાર જીત થાય છે, હાઈસ્કૂલ કોલેજ ને નાની મોટી નિશાળોમાં છોકરા ને છોકરીઓ ગણ્યા ન ગણાય છે, ગરીબ કે શ્રીમંતના છોકરાઓ ઊભી વાટે ઉકાળા હળેલા વાસી ભેળપૂરી ખાય છે, કોઈ જમે માલ પાણી, કોઈ એઠા જૂઠા જમે, કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે, માથાના ભાગેડું સીધ સન્યાસી ને સાધુ બાવા મુંબઈમાં આવી માયા જાળમાં ફસાય છે, રેડિયાની રાડા રાડ, ક્યાંક ક્યાંક ગાળા ગાળ, ક્યાંક ક્યાંક મારામારી જામતી જણાય છે, અનિતિને અત્યાચાર, ચોરી લૂંટ, વેભિચાર, એક્સિડન્ટ, આપઘાત, ખૂન ઘણા થાય છે, કતલખાનામાં રોજ જીવતા જીવોના દેહ માનવીને માટે જ્યાં અસંખ્ય કપાય છે, ક્યાંક ક્યાંક રુદનને, ક્યાંક ક્યાંક હાસ્ય વાણી, ક્યાંક ક્યાંક આલાપથી સંગીત સંભળાય છે, ઈશનિષ્ઠ પાંડુરંગી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે, ક્યાંક ક્યાંક આસુરીનો વાદ વર્તાય છે, સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લેજો, અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે, આવું મુંબઈ છે, મુંબઈમાં ધ્યાનનો આખો તો ખીચા કપાઈ જાય, હમણાં એક સિટીમાં બસ સ્ટેન્ડમાં બે જણા બથુ બેઠા આવી ગયા, 500 માણા ભેળું થઈ ગયું, પોલીસ

પણ આવ્યા તો નોખા પડ્યા. ત્યારે એ પેસેન્જર હતો, એને ખિસ્સા કાતરું ને કીધું, ભર બસ સ્ટેન્ડમાં ખિસ્સામાં હાથ નાખે શરમ નથી થતી? ખિસ્સા કાતરું કે શરમ તો તને થવી જોઈએ, ખિસ્સામાં 2 રૂપિયા નથી રાખતો. આ કોરે કોરા ખિસ્સા ફાડ્યા. હા, મુંબઈમાં ક્રિકેટે રમાય છે, ક્રિકેટ તો એટલું બધું અત્યારે જાયમું છે અને ભારત વાળા રમે છે બહુ સારું. હા, હમણાં એક જગ્યાએ હું જાનમાં ગયો હતો, તો હજી જાને અહીંયા બજારેથી આંટો મારીને આવ્યા તો વરાજો ફેરા ફરતો ફરતો અને કે કેટલી ગઈ. મેં કીધું આ ગામમાંથી 3 ગઈ આની પહેલા. હા, એક જે કામે આવ્યો એ મુદ્દો પતાવી લે થારો, આનું નક્કી નથી. હા, ખરેખર ક્રિકેટ અટાણે ધબધબાટી બોલાવે આખા દેશમાં. હા, એ દડાના હામ હામ કા કરે. એક એક શેઠના બાપા નોકરને અગાસી ઉપર લઈ ગયા, હાલી કે મારે ક્રિકેટ રમવું છે. હા, દડાનો કે ઘા કરે, આમથી નોકરથી બિચારાથી ના પડાય નહીં. તે એ નોકરે ઘા કર્યો તો હોય જાટકીને બેટ માર્યું બાપાએ, તે દડો 5મા માળેથી નીચે આવી ગયો. તે એ નોકર નીચે લેવા ગયો ને એ બાપા રન કરવા માંડ્યા. એ નોકર નીચે ઉતર્યો ને તો શેઠાણીએ બકાલું લેવા મોકલી દીધું. બકાલું લઈને આવ્યો, બકાલું આપીને ઉપર ગયો ને ત્યાં બાપાએ સદી પૂરી કરી દીધી હતી, પડી ગયા હતા, મોઢે ફીણ આવી ગયા હતા, હજી દવાખાનામાં દાખલ છે. હવે કીધું આ મેચવાળાઓને હારવા આવ્યા, બાપાનું સન્માન કરી નાખતું. હા, મુંબઈમાં ક્રિકેટે રમાય છે, ફૂટબોલે રમાય છે. હા, મુંબઈમાં તમે જોવો તો રહેતા આવડે તો સ્વર્ગ જેવું છે. હા, મુંબઈ કાંઈ નકરું ખરાબ નથી, માણસ કેવો છે કેવી રીતે રહે છે એના ઉપર આધાર રહે. ઘણાય વાતો કરતા હોય, જમાનો હાવ બગડી ગયો, તું સુતરી જાત જમાનો હજી ધુબાકા દીધા જેવો, અડતો તે બગાવ્યો. હમણાં એક ભાઈ એના મિત્રને કીધું, મોટા એ કે છગનભાઈને હાવ ભૂખ આંટો લઈ ગઈ, કે કેમ તારી પાસે લેવા આવ્યા હતા? એ કે ના ના, મેં 500 માંગ્યા તો ના પાડી. તારે ભૂખ આવી ગઈ એમ કેમ? હમણાં એક બેન ને એના પાડોશીએ પૂછ્યું, મારો ભાઈ 8 દિવસ ત્યાં દેખાતા નથી, ક્યાં ગયા છે? તો કે એ તો કલકત્તા ગયા છે ભાઈ, હવા બદલો કરવા. એ કે બીમાર હતા? કે ના ના, અહીં ઉઘરાણીવાળા આવે એની હવા બગાડી નાખે. હા, મુંબઈમાં તો રહેતા આવડે તો સ્વર્ગ જેવું છે. પૂજ્ય પાંડુરંગ દાદા સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવે છે. આ ત્રિકાળ સંતિયા અદભુત, કે જે માણસ પાપી હતા ને એના જીવનના પરિવર્તન કરાવી નાખ્યા. ભારત જેના માટે ગૌરવ લઈ શકે એવો એવા મહાપુરુષોય મુંબઈમાં રહે છે. રહેતા માણસને આવડવું જોઈએ. આ મુંબઈમાં સીટી ટ્રેન આવે ને તો ચડવામાં આપણે મહેનત ન કરવી પડે, માણસ ધક્કા મારીને ચડાવી દે ને ઉતરવામાં મહેનત ન કરવી પડે એમને, એ ધક્કા મારીને ઉતરી જાય ને ધક્કા મારીને ચડાવી દે. હા, એક ભાઈના મકાનના વાસ્તવમાં મારો કાર્યક્રમ હતો મુંબઈ. એ કાર્યક્રમ પૂરો થયો ને પછી મને મકાન જોવા લઈ ગયા, આખો બંગલો બતાવ્યો, પછી બાથરૂમ જોવા લઈ ગયા. મને કે અહીં આવો તિરુપાઈ. તો મેં કીધું ન્યા શું છે? મને કે આ બાથરૂમમાં 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. મેં કીધું બરોબર છે, મને કે એમ ન ચાલે, અહીં અંદર આવો. એટલે હું અંદર ગયો તો એક નળ ખોલ્યો, ગરમ પાણી આવ્યું. મને કે આ ગીઝર મૂકેલા, ઓટોમેટિક ગરમ પાણી આવે, કોઈને ગરમ પાણી, કોઈ મહેમાનને નાવું હોય એના માટે. મેં કીધું બરોબર છે. એ નળ બંધ કર્યો, બીજો નળ ખોલ્યો, ઠંડુ પાણી આવ્યું. મને કે આ ઠંડા પાણીએ નાવું હોય એના માટે છે. મેં કીધું બરોબર છે. એ નળ બંધ કર્યો, ત્રીજો નળ ખોલ્યો, કાંઈ ન આવ્યું. મેં કીધું આમ કેમ? મને કે કોક કોક નોય નાય, નો નાવું હોય એના નીચે બેસી નીકળી, નો નાવાના નળ કર્યા. એક ભાઈ તો દુકાને જઈને કે કાળો લેપ આપો, તો દુકાન વાળો કે કાળો લેપ શું કરવો? એ કે અંજવાળે નીંદર નથી આવતી. એમને એમ ઠારી નાખ્યું, અંધારું થઈ જાય. આવા કારણ વિના ઘણા કડે ચડ્યો. હા, લેવા દેવા હોય ને. એક જણો તો ઉંદર પકડવાનું પાંજરું લેવા ગયો ને, ઓલા વેપારીને કે જટ આપજો, એ કે ગાડી પકડવી છે. એ કે એવડું મોટું પાંજરું નથી, એને ગાડી પકડવાનું જોતું હોય. હા, માણસ ઘણી વાર ધંધા મગજમાં બેસી જાય. કાપડના વેપારી રાય તે ઓછાડ ફાળી નાખે કે 2.5 મીટર આપ્યું, ઘરનું ફાડ્યું એ તો જો. હા, ખરેખર ધંધો માણસના મગજમાં બેસી જાય ને. શિક્ષકો ગયા હતા સોમનાથના દર્શન કરવા, તો એ આરતી થઈ ને તો દોડ્યા, એ કે રજા પડી ગઈ, રજા પડી ગઈ. હવે રજા નથી પડી, આરતી થાય. હા, હા, મુંબઈ જોવા જેવું છે, જાણવા જેવું છે, મુંબઈ માણવા જેવું છે.
આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કૂત

0: કૂતરાને રોટલી રોટલો નાખો ખુશ થાય આડી પૂંછડીઓ હલાવે. મુંબઈમાં કૂતરાને બ્રેડ કે બિસ્કિટ નાખો રાજી થાય કૂતરું ખુશ થાય ઊભી પૂંછડી હલાવે. મેં એક ભાઈને કીધું અમારે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કૂતરા આમ ખુશ થાય તો આડી પૂંછડીઓ હલાવે, આ મુંબઈમાં ઊભી પૂંછડી કેમ હલાવે? મને કે ધીરુભાઈ ટ્રાફિક નડે, આમ કરે તો એક્સિડન્ટ થઈ જાય, પૂંછડા હલાવવાની જીગા નથી. બોલો. હા આપણે જોઈએ અહીં ગાડી લઈને નીકળીને હોરન મારીને પશુ પંખી હટી જાય, કૂતરાય ટ્રાફિકમાં સમજીશ. હા હોરન મારો ને એટલે એ કૂતરા અને ગાય ઉપે હું આખા પાછા થઈ જાય, માણસ નથી હટતા. બમ્પર અડી જાય ત્યાં કે મર્યો મર્યો નહીં ગયો વયો જા. અમારે એકવાર કાર્યક્રમ તમે બરાબર હાઈવે રોડે ચડ્યા તો અમારી પાછળ એક બીજી ગાડી આવે તો અમે થીમી રાખી એ થીમી રાખ્યા. મેં ડ્રાઈવરને કીધું ભાઈ તું જરાક ભગાય 80 કર, અમે 80 કરી એની 80 આવે તો અમે તો પછી ધોરાજીના પાદરમાં જઈને ગાડી ઊભી રાખી તો એને ઊભી રાખી નીચે ઉતરીને કીધું ભાઈ, મેં કીધું તમે શું કામ અમે ધીમી પાડી, તમે ધીમી પાડો છો અમે પગાડી, તમે તમે વાહે પગાડો છો, અમે કાંઈ તમારો ગુનો કર્યો છે? મને કે ભાઈ એવું નથી. તો અમે કીધું શું કામ ભાઈ તમે આવું કરો? મને કે તમે હા પડો તો ખરા, એવું કાંઈ નથી, તમારી ગાડીના બમ્પરમાં અમારી ગાડીનું બમ્પર હલવાનું, અમારે જૂનાગઢ જવું તો ખોટા ધોરાજી સુધી લઈ આવ્યા. હા ઘણી વાર કારણ વિનાને ધકે ચડે માણસ. એકવાર અમારે ગાડી ખરાબ થઈ હતી, બસમાં અમે ઊભા હતા ને ત્યાં પાછળથી ધક્કા આવે તો મેં પાછું વળીને જોયું તો એક બેન ઊભા હતા. મેં કીધું બેન ધક્કા મારો માં, મને કે મારે શ્વાસે ન લેવો. તો મેં કીધું આ શ્વાસ મને એમ કે ધક્કા મારે, મને કે ધક્કો મારું તો તું ટ્રેટ બોલા ડ્રાઈવર પાસેથી હેઠો પડી જા. હા એ બસ સ્ટેન્ડમાં એક ભાઈ આવીને કીધું જૂનાગઢ વાળી બસ વહી ગઈ? તો એક ભાઈ કે હા વહી ગઈ. કે કેમ જાય? એ કે વહી જ જાય ને, કે તમારી રાહ જોઈને ઊભી રહે. અરે પણ એ જાય કેવી રીતે? પણ કે વહી જ જાય, એ કાંઈ રાહ જોઈને ઊભી ન રહીએ. ઓલો કે એ બસનો ડ્રાઈવર હું છું. બોલો. વગર ડ્રાઈવર કોઈક બીજા લઈને ઉપડી ગયા. હા આમ તો રોડ ઉપર હામાં હામાં વાહન આવે ને ડીમ ફૂલ જાય, એક ફૂલ થાય તો બીજો ડીમ થાય, બાજુ બાજુમાંથી નીકળી જાય, ફૂલે ફૂલ થાય તો એક્સિડન્ટ થાય. આ ઘેરે લઈ આવવા જેવું, બાપ ફૂલ થાય દીકરાને ડીમ થઈ જવું, દીકરો ફૂલ થાય બાપને ડીમ થઈ જવું, હાહુ ફૂલ થાય તો વહુને ડીમ થવું, વહુ ફૂલ થાય તો હાહુ ડીમ થાય, બે ફૂલે ફૂલ થાય ને તો એક્સિડન્ટ થાય. હા એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. હા ને ખરેખર વીમા ન હોય. એક ભાઈ તો વીમા વાળાને બોલાવીને કીધું કે મારો વીમો રદ કરો. ઓલો કે પણ આમાં તમને લાભ છે, ભલે હાથ લાભ હોય, કે મારો વીમો રદ કરી નાખો આજ ને આજ. કે કેમ? એ કે મારી ઘરવાળી જેને આવે ને કહે છે કે તમારો ભાઈ તો હાથી જેવા છે, જીવતા લાખના ને મર્યા હવા લાખના.
1: હાસ્યરસના કલાકાર હતા શ્રી ધીરુભાઈ સરવૈયા. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હસે એનું વસે, જેના કલાકાર હતા ધીરુભાઈ સરવૈયા.
3: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં
4: વર્ષ 2026-27 કે લિયે પ્રવેશ શુરૂ.
3: ડિપ્લોમા સે ડિગ્રી અભ્યાસ કે લિયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ કે લિયે ઓનલાઈન યા ઓફલાઈન આવેદન કર સકતે હૈ. ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે બાદ ડિગ્રી ઇન્જિનિયરિંગ કે દૂસરે વર્ષ મેં ભી પ્રવેશ કર સકતે હૈ.
4: ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
3: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, દાદરા નગર હવેલી ઓર દમણ દીવ.
5: અરે ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
6: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
8: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચિ કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
9: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
8: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાયે.
9: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.
2: મિત્રો, હવે રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સપને ફિલ્મનું ગીત, ગાયક કલાકાર હેમા સરદેસાઈ અને સાથીઓના સ્વરમાં. સંગીત છે એ આર રહેમાનનું અને રચના છે જાવેદ અખ્તરની.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આપ સાંભળી રહ્યા હતા ખટ્ટા મીઠા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં. રચના હતી ગુલઝારની અને જેના સંગીતકાર હતા રાજેશ રોશન.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ કુદરત ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે લતા મંગેશકર,

હવે સાંભળીએ મજરૂહ સુલતાનપુરીની રચના, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. સંગીત છે આર ડી બર્મનનું અને ફિલ્મ છે મેલા.

0: મિત્રો, પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત કાવ્ય પઠન, જેના કલાકાર છે ગોવિંદભાઈ દરજી.
1: પ્રથમ કાવ્ય છે ચલમન. ચલમન ભોળા માનવી ભેળા, આઠે પહોરે વરસે ઝરમર આનંદની જ્યાં વેળા. ચલમન ભોળા માનવી ભેળા, મનમાં ના લગીર ઈર્ષા કે વેર ઝેર ના કાંટા. માર્ગ એક જ સાવ સરળ્યા, નહીં જ્યાં ઝા ઝા ફાંટા. મળશું તો એવું થશે કે જાણે આનંદ મેળા. ચલમન ભોળા માનવી ભેળા, તડકા છાયા વહેંચી દઈશું સૌને ભાગે પડતા. હટાવશું નાના મોટા પથ્થર જે જે છે નડતા. રંજના સે જે સદા આપણને ઘી કેળાશી વેળા. ચલમન ભોળા માનવી ભેળા, આઠે પહોરે વરસે ઝરમર આનંદની જ્યાં વેળા. ચલમન ભોળા માનવી ભેળા. બીજું કાવ્ય છે ધન્ય થઈ ગઈ કેળી. ધન્ય થઈ ગઈ કેળી, સાવ અકારણ મળ્યા આપણે, થઈ ગઈ ધન્ય કેળી.

0: ધન્ય થઈ ગઈ કેળી,
1: આમાં સાખને જાણે સૈયારા થઈ કેરીઓ વેળી,
0: ધન્ય થઈ ગઈ કેળી.
1: કેમ છો, ક્યાં વસો છો વહાલા, પૂછવું ન સહેજે પડ્યું, મેળ આપણો ભવનોશો સગડું હૈયે જડ્યું, મળ્યાનો ભાર ન ગોવર્ધન કૃષ્ણે ઉચક્યા જેવી કેળી,
0: ધન્ય થઈ ગઈ કેળી.
1: થોડી સરખી વાત કરી ત્યાં વખત વહી ગયો ક્ષણમાં, સુખ દુઃખ શું છે ખબર રહી ના, વીરળો ફૂટ્યો રણમાં, મળ્યા આપણે કૃષ્ણ સંગ છ્યા, રમ્યા દળોને ગેડી,
0: ધન્ય થઈ ગઈ કેળી.
1: સાવ અકારણ મળ્યા આપણે, ધન્ય થઈ ગઈ કેળી. પછીની રત્ના છે, શીર્ષક છે કેવા ઊભા ઝાડ. કેવા ઊભા ઝાડ, મારું તારું નહીં વળગે ને નહીં કોઈને વાડ, કેવા ઊભા ઝાડ. શિયાળે ઠંડીમાં થથરે તોય મૌનમાં રાચે, ઉનાળે આકળ વ્યાકળ તોય પવન થઈને નાચે, ચોમાસે નાતા નાતા તો ધરતી પરનું લાડ, કેવા ઊભા ઝાડ. ઊંચે ઊંચે આકાશે તો જાતી એની ડાળો, મૂળિયા ધરતી ખોદી પાતાળે ભરતી એ ફાળો, અલખ નિરંજન સાધુ એને સદાય સુખની નાડ, કેવા ઊભા ઝાડ. પંખી ટૌકે લાગે તેને અમર ગીત કો ગાતું, પંથી છાંયે બેસે તો ઉર એને ના સમાતું, પથ્થર મારે દે તરત ફળ પાડે ના કોઈ રાડ, કેવા ઊભા ઝાડ. મારું તારું નહીં વળગે ને નહીં કોઈને વાડ, કેવા ઊભા ઝાડ. પછીની રત્ના છે સૌ ઝળહળીએ, બસ એમ જ આપણ મળીએ, ઘર ઘર જરૂ કે ટમટમ દીવા સંગે સૌ ઝળહળીએ, બસ એમ જ આપણ મળીએ, અંધારાના ઓસળપી અજવાળા અમૃત દઈએ, ટહુકી જાતી કોયલ સા સૌ વેણ મધુરા કહીએ, ફાગણિયા સા મોરે જીવતર સદાય સંગે રહીએ, ભીતર ઓળખ કરીને જઈએ સાવ હૃદયના તળીએ, બસ એમ જ આપણ મળીએ, સૃષ્ટિના વિરાટ હિંડોળે ઝાકમ જોડતો ઝૂલીએ, હૈયા વિધી પ્રેમ પામીને અનંત ખીલીએ ખુલીએ, ભર્યા ભર્યા અમુલખ જીવનમાં મારું તારું ભૂલીએ, પહાડેથી વહેતા ઝરણાસમ સદાય તો કલકલીએ, પહાડેથી વહેતા ઝરણાસમ સદાય તો કલ કરીએ, બસ એમ જ આપણ મળીએ, ઘર ઘર જરૂ કે ટમટમ દીવા સંગે સૌજળ હળીએ, બસ એમ જ આપણ મળીએ. પછીની રત્નાનું શીર્ષક છે કોણ પોતાનું. કોણ પોતાનું, કોણ પરાયું, આંખે દીઠું અધડક તે સો સરવું હૈયે સમાયું, કોણ પોતાનું કોણ પરાયું. પંખી વિહરે ગગને એને હોય ના કોઈ સીમાડા, ઝાડ લહેરાતા ક્યાં એને છે શેર ગામના વાળા, નદીઓ વહી જાય ખડખડ ઢાળ મળે ત્યાં ફાયું, કોણ પોતાનું કોણ પરાયું. આગે કે ઓ રેથી વહેતો પવન સદાય જોને, જળ ભરેલા વાદળ સંગે સંગે લ્યા જાય જોને, વર્ષે ધરા પર ગગન એ જળ કેવું છવાયું, કોણ પોતાનું પરાયું. કોણ પોતાનું કોણ પરાયું, આંખે દીઠું અધડક એ તો સોસરવું સમાયું, કોણ પોતાનું કોણ પરાયું. પછીની રત્નાનું શીર્ષક છે મૂલવું એના મૂલ. મૂલવું એના મૂલ, દસ દિશા હો અંગારામાય નીવડું કોમળ ફૂલ, મૂલવું એના મૂલ. ઉબડ ખાબડ ધરતી હો પણ એની સૈયા માણું, સોનેરી સપનાના હર પર હરક્ષણ ગાવું ગાણું, અનહદ અપરમ પાર આનંદનું હોય મારું કૂળ, કે મૂલવું એના મૂળ. નહીં જીવતરે પાનખર પણ વસંત હૈયે ફૂટે, રંગ રસિયો ફાગણ સોજીવ ઉરના દરિયા લૂંટે, હદ ખુલ્યા આ નૈણ ખુલીને નિરખે કંઈક અમૂલ, મૂલવું એના મૂળ. અમાસના અંધારા ટાણે સૂરજ સંગ સગાઈ, ના ગાવું પ્રીત પ્રકાશ ના તો એ જ મોટી નવા

અંધારાના ઓસડ પીપી અજવાસની કરુના ભૂલ મૂલવું એના મૂલ દસ દિશા હો અંગારામય નેવડું કોમળ ફૂલ મૂલવું એના મૂલ. પછીની રચના શીર્ષક છે કેવા ગાન એ ગાય, કેવા ગાન એ ગાય, ઝરમર ઝરમર વરસા જાણે સહુના હૈયે વરસે, પાતાળે ઉડે ઉતરીને રણસા મનને પરસે, દૂર સુદૂરની સુક્કી ધરતી ક્યોય રહે ના તરસે, નિંદ્રાનુંએ તાન તોડીને આંખો સામે આવે, કેવા ગાન એ ગાય. નસ નસમાએ મેકી ઉઠે ઉજ્જળ છોને બાગ, લય સંગે રુધિર ભળીને કહેતો જાણે જાગ, કોક આવતું હરખે જાણે વિધવિધ પંખી રાગ, માહલી લેવા જીવતર કહેતું કો અમૂલક પાવે, કેવા ગાન એ ગાવે. ઝરમર ઝરમર વરસા જાણે સૌના હૈયે વરસે, કેવા ગાન એ ગાય. પછીની ગઝલ છે નીકળ્યો વાત એમની ફગાવી નીકળ્યો, હામ હૈયે તો લગાવી નીકળ્યો, સાવ ખુલ્લો તો રહ્યો ફાવ્યો ઘણો, આયનો એવો ધરાવી નીકળ્યો. જગત મારું ગરજ માનું છું પછી, જગત મારું ગરજ માનું છું પછી, સાંકડા મનને હરાવી નીકળ્યો. પ્રેમથી શત્રુ બધા જીતી ગયો, વાત સમજણની જગાવી નીકળ્યો. હું ગણું છું ગરજ તીરથ જન્મથી, હું ગણું છું ગરજ તીરથ જન્મથી, આંગણે ગંગા વહાવી નીકળ્યો. વાત એમની ફગાવી નીકળ્યો, હામ હૈયે તો લગાવી નીકળ્યો. પછી એક સોનટ છે પરોડે આવેલું, શીર્ષક છે એનું પરોડે આવેલું, સપન કુસુમો થઈ મગમગે, પરાયા શું જાણે મુજ મન અહો કેવળ જહી, નિરાતે વાણીને નયન ઉગડે ત્યાં કમળસા, અહો સ્પર્શે પ્રિયે અનુભવ થતો ત્યાં અલગહા, બપોરે તો પાછો તરુ પવન દેહે જ અડકે, નહીં ભૂલાતું એ સપન પણ સ્મરણે જચડે, કદી ખોવાતું તો તરત મન પાતાળ સરકે, છતાંય લાગે કે સપનું મળવું સ્વપ્ન સમજે, દડે સાંજે પાછો સમય સરતા સૂરજ તહી, રહે સામે ઊભું સપન નજરે તો અવનવું, હસું નાચું ત્યારે મુજ મન થકી સાગર સમો, થવું ફૂલો જેવો તરત હળવો આ જગતમાં. પછી ધીરે ધીરે નીરવ રજની એમ સરતી, પછી ધીરે ધીરે નીરવ રજની એમ સરતી, વિચારો ના પાટે સપન પણ દોડે અસહસા, વિચારો ના પાટે સપન પણ દોડે અસહસા. પછી ગઝલ છે બાવગર, એ મહોલ્લો ઘર અને શેરી સુના બાવગર, સતત ટપ ટપ ટપકતા આંસુય ઉના બાવગર, ખેતરો લીલાછંભા આંખ સામે જે હતા, ખેતરો લીલાછંભા આંખ સામે જે હતા, રણજ ફેલાયા હવે ચોતરફ સૂકા બાવગર, વરગણી મંદિર તુલસી ક્યારો હજુ સામે જ છે, વરગણી મંદિર તુલસી ક્યારો હજુ સામે જ છે, એ બધી યાદો ભરેલી છે જ ગાથા બાવગર, એ જ ખોટું સાવ ખોટું શું થવાનું બાવગર, એ જ ખોટું સાવ ખોટું શું થવાનું બાવગર, ટોડલા સુના થયા છે મોર ટૌકા બાવગર, થઈ જતી અડધી જુએના તાર રણઝણતા હતા, થઈ જતી અડધી

0: ભાલા બા વગર. પછીનું શીર્ષક છે વાગે કેવું જંતર. વાગે કેવું જંતર, ભીનું છમકર તું કો રૂકટ રંગરસ્યું અંતર. વાગે કેવું જંતર, બંધ લોચનના ઉગડે પડો આનંદ આઠે પહોરે. સહરા સારણ વચ્ચે ખીલે બાગો ફૂલો ફોરે. કશું ન જાણું મનવા જાણે મારતું કોઈ મંતર. વાગે કેવું જંતર, આહા લેક જગવી જીવતરમાં અમૃત અઢળક પીધું. ભવભવનું ભાથું હરખીને હૃદયેથી દઈ દીધું. ભૂખ તરસ નહીં લગરીક જાણે કેવું અમૂલખ તંતર. વાગે કેવું જંતર, ભીનું છમ કરતું કો રૂકટ રંગરસ્યું અંતર. વાગે કેવું જંતર. ચલો કબીરા, હવેની રચના છે તે. ચલો હવે કબીરા, ચલો ને સામે પાર કબીરા. ક્યાં લગ ઊભા રહેવું આરે, ચરણે થાક જ લાગે. ખાલી હોડી સંગે જઈએ, અવસર અમૂલો જાગે. વહેતા ખડખડ જળ નદીના, મીઠા ને અમીરા. ચલો ને સામે પાર કબીરા. કોણ પૂછે કે કોણ તમે છો, ક્યાંથી આવ્યા કબીરા. કોણ પૂછે કે કોણ તમે છો, ક્યાંથી આવ્યા કબીરા. પંડે એકલ જાવું કબીરા, થઈએ સિદ્ધને અધીરા. સાને જોવી રાહ કબીરા, સાહેબના સૌ હીરા. ચલો ને સામે પાર કબીરા, ચલો હવે કબીરા, ચલો ને સામે પાર.
1: આપ સાંભળી રહ્યા હતા કાવ્યપઠન, કલાકાર ગોવિંદભાઈ દરજીના સ્વરમાં.
2: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, પસાણો. અજાણ્યા એપથી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
5: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
4: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
7: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈં.
8: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
7: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
8: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવં દીવ દ્વારા જનહિત મેં જારી.
1: મિત્રો, હવે સાંભળીએ સુગમ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર રૂપકુમાર રાઠોડના સ્વરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને કમલેશ સોનાવાલાની રચના.

0: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
2: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
2: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
5: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
6: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
5: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
6: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।

આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હરિહરનના સ્વરમાં કમલેશ સોનાવાલાની રચના, જેના સંગીતકાર હતા પુરુષોત્તમ ઉપાધ્યાય. મિત્રો, આ સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીત અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

બહેનો, તમારા પત્રો વાંચતા જઈએ, ગીતો સંભળાવતા જઈએ, ગીતો ગુનગુનાવતા જઈએ અને આમ જ આ સુંદર વરસાદી મોસમની મજા લેતા જઈએ. તો ચાલો કાર્યક્રમનો પહેલો પત્ર વાંચીએ. જી આવ્યો છે વાવ પ્લોટ ગારિયાદારથી. લખનાર દોસ્ત છે જગદીશભાઈ ગોહેલ. તેમણે સૈયદના બધા જ બહેનોના ખબર અંતર પૂછ્યા છે અને કાર્યક્રમની સમીક્ષા લખી છે. લખ્યું છે, તારીખ 2 મેના રોજ પ્રસારિત સૈયદમાં આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થયા હોય તેની અવિરત સેવા અને અવિસ્મરણીય યોગદાન વિશે બંને બહેનોએ ખૂબ સુંદર ઉદ્બોધન કર્યું. સ્ત્રી સશક્તિકરણ અને ભારત દેશની સેંકડો મહિલાઓ કે જેણે દેશની પ્રગતિ, વિકાસ અને

ઉત્થાન માટે ઉત્તરદાયિત્વ પૂરું પાડ્યું તેવા કસ્તુરબા, સરોજિની નાયડુ જેવી 17 જેટલી સ્ત્રી મહાનુભાવોનો ખૂબ સચોટ પરિચય કરાવ્યો. વચ્ચે વચ્ચે રજૂ થયેલા ગીતો પણ ખૂબ સુંદર હતા. એકંદરે કાર્યક્રમ માહિતી, મનોરંજન અને હેતુલક્ષી બની રહ્યો. આગળ તેમણે લખ્યું છે, તારીખ 9 મે નો પત્રોનો કાર્યક્રમ નિકેતાબેને લાજવાબ રીતે રજૂ કર્યો. કાર્યક્રમમાં ઔષધ મુક્ત ચિકિત્સાની વાત કરી તે ખૂબ ગમી. ઔષધ મુક્ત ચિકિત્સા આ વિષય પરનો ડોક્ટર પ્રદીપભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો. આયુર્વેદની અંદર વગર ઔષધે કોઈ પણ ઉપચાર વિના રોગને કાબુ રાખવાની વાત કરી અને આ વાત તેમણે પોતાના સાદા અને સરળ શબ્દોમાં સમજાવી તેનાથી અમને ખૂબ આનંદ આવી ગયો. પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરીએ ગીત ખૂબ જ સરસ હતું. નિકેતાબેને ગળી કેરી અને બાફેલી કેરીનું અથાણું બનાવવાની રેસીપી ખૂબ સહજતાપૂર્વક સમજાવી. આટલા સુંદર કાર્યક્રમ માટે ડોક્ટર પ્રદીપભાઈ અને નિકેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. જગદીશભાઈ, તમે આટલી સુંદર સમીક્ષા લખી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનો આ બીજો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. લખનાર મીઠડી સખી છે કલ્પા જયદેવ ઉપાધ્યાય, સાથે છે લાડકો દીકરો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જેતપુરથી દક્ષાબેન પંડ્યા તથા સખી અલ્પા નિર્મળ, માંડવીથી દીપાબેન અને સમગ્ર સહ્યર ગ્રુપ. કલ્પાબેન કેમ છો, મજામાં ને? તેમણે લખ્યું છે, શનિવારે આકાશવાણીને 90 વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમાં બંને બહેનોની રજૂઆત ખૂબ સરસ હતી. જીવનમાં ઉપયોગી થાય તેવી સરસ મજાની વાતો કરી. આગળ તેમણે લખ્યું છે, સહ્યર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટકો, ગીત, સંગીત અને સુવિચાર અને હા, વિશેષ પત્રોનો કાર્યક્રમ જેના થકી સહ્યર લોકપ્રિયતાની શિખરે છે. આ માટે નિકેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આવા સરસ કાર્યક્રમ આપતા રહો એવી શુભેચ્છા. આગળ તેમણે કલાકાર મિત્ર એવા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડે આપેલ સંદેશ લખ્યો છે અને લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજી હંમેશા કાર્યક્રમ સાંભળે છે અને તરત જ મને કાર્યક્રમની સમીક્ષા ફોન પર કહી સંભળાવે છે. આ વખતની સમીક્ષામાં તેમણે કહ્યું છે કે સહ્યર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. નિકેતાબેન એકલા પણ આ કાર્યક્રમને ભરપૂર ન્યાય આપવા પ્રયત્ન કરી રહ્યા છે. આગળ તેમણે લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત ધૂણીને ધખાવી તેમણે સાંભળ્યું, તેમને ખૂબ જ આનંદ થયો. આગળ કલ્પાબેને ખૂબ સરસ વાત લખી મોકલી છે, હસવું, હસાવવું, હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે દુઃખી છો અને બધા સુખી છે એ માત્ર તમારો ભ્રમ છે. જિંદગીની મૂંઝવણ ભલે પહાડ જેવી હોય પરંતુ નદીની જેમ વહેતા શીખો, રસ્તો એની જાતે બની જશે. આપણને વાગે અને દર્દ થાય તે વેદના, પણ બીજાને વાગે અને આપણને દર્દ થાય તે સંવેદના. એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું, માણસ છું, મુરઝાઉં છું તોય મસ્ત રહું છું. વાહ કલ્પાબેન, આજે તો ખૂબ સુંદર રચના લખીને મોકલી છે. લાગે કે વાંચ્યા જ કરું. આવા સુંદર પત્રો લખતા રહેજો. બેનો, આ પત્ર આવ્યો છે રામનગર સાબરમતીથી. લખનાર મિત્ર છે ગુણવંતભાઈ ઠાકોર, સાથે છે હર્ષદ, જ્યોતિ, ચંદા અને માનવ. તેમણે લખ્યું છે, સહ્યર કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા પડે છે. પત્રના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના ગીતોની કડીઓ જે સાંભળવા મળે છે તે સાંભળીને અમને ખૂબ જ આનંદ આવે છે. આમને આમ કાર્યક્રમ રજૂ કરતા રહેશો. મેનો કાર્યક્રમનું પહેલું ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત.

બહેનો, 25મી જૂને હતી મહાન સંગીતકાર મદન મોહનજીની વર્ષગાંઠ. તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો તો એક સે બઢકર એક છે, જેમાંનું આ ગીત મારા દિલની બહુ નજીક છે, જે રજૂ કરું છું આપને માટે. તુમ જો

બેનો આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહ્યર કાર્યક્રમ જે દર શનિવારના પ્રસારિત થાય છે તે હું નિયમિત સાંભળું છું. દરેક કાર્યક્રમો માહિતીસભર અને જીવન ઉપયોગી બની રહે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, રેસીપી, ટીપ્સ, ઋતુઓને અનુરૂપ ખાણીપીણીની ઉપયોગી યોગ્ય માર્ગદર્શનરૂપી વાતો, બધા સાથે નિકિતાબેન દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબ અને ફિલ્મી ક્ષેત્રે વિવિધ કલાકારોના યાદગાર ગીતોની કડીઓ ગાયને સંભળાવવાની રીત કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી જાય તેવી હોય છે. આ માટે આપશ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, તારીખ 12 એપ્રિલના કાર્યક્રમમાં ફિલ્મ ક્ષેત્રના મહાન પાર્શ્વગાયિકા સ્વર્ગીય આશા ભોસલેજીના ફિલ્મના ગીતો તમે ગાયા તે હંમેશા કર્ણપટલ પર છવાયેલા રહેશે. આવા જ ઉમદા ગીતો આપ સંભળાવતા રહેશો એવી આશા છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સત્ય વગર શાંતિ નથી, સત્ય સિવાય ઈશ્વર ક્યાંય નથી. પ્રવીણચંદ્રભાઈ, તમે ખૂબ સાચી વાત લખી છે. હું તો એટલું જ કહીશ, સત્ય ભલેને કડવું હોય પરંતુ તે જીવનને સાચી દિશા આપે છે. જેનું ધર્મ સત્ય છે તેનું જીવન શાંતિમય હોય છે. મેનો આ પત્ર આવ્યો છે મોરબીથી બળવંતરાય નવલશંકર ત્રિવેદીનો. તેમની સાથે છે તેમના પત્ની નલિનીબેન, તેમની દીકરીઓ કલ્પા અને ધારા, હાર્દિક અને વહુ ભૂમિકા અને લાડકો ભાણિયો માધવ. કલ્પાબેન, આ તો તમારા પપ્પાનો પત્ર આવ્યો, શું વાત છે. બળવંતરાય ભાઈ લખ્યું છે, વડોદરાના સહ્યર કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. હંમેશા પત્રનો કાર્યક્રમ અમને વધુ ગમે છે. અમે નિયમિત પત્રનો પ્રોગ્રામ સાંભળીએ છીએ. ક્યારેક જો સાંભળવાનું ચૂકાઈ જાય ને તો કલ્પા મને રેકોર્ડિંગ મોકલી આપે છે. આ રેકોર્ડિંગ દ્વારા પણ અમે ઘરે બેઠા આ કાર્યક્રમ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક મોરબીના પ્રવાસે આવવાનું થાય તો ચોક્કસથી અમને મળજો. બળવંતરાય ભાઈ, ચોક્કસ મળીશું. તમારા આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ તમે લખ્યું છે, અમે વર્ષો જૂના રેડિયોના શ્રોતા છીએ અને અમે અમારા દીકરાઓને અને માધવને પણ રેડિયો સાંભળવાના સંસ્કાર આપેલા છે અને આ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બળવંતરાય ભાઈ, સોશિયલ મીડિયાના આ જમાનામાં તમે બાળકોને રેડિયો સાંભળવાનું શીખવ્યું છે તે બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, રેડિયો થકી અમે ઘણું બધું શીખ્યા છે. માહિતી મનોરંજનનો ખજાનો એટલે રેડિયો. મારા મમ્મી એટલે કે હરી

હું શહેર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. કાર્યક્રમ લાજવાબ હોય છે. મારા પપ્પા માધુભાઈ શહેર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને રાખે છે અને હું શાળાએથી આવીને સાંભળું છું. હવે શાળામાં વેકેશન પડી ગયું છે અને અમે મામાના ઘેર જવાના છે. મારા મામાને ત્યાં આંબાવાડ્યું છે તેથી કેરી ખાવાની મજા આવશે. વાહ નાનકડા દોસ્ત વિવેક, તમે તો મને મારા બાળપણમાં લઈ ગયા. અમને પણ મામાના આંબાવાડિયામાં કેરી ખાવાની આમ જ મજા આવતી. આગળ તેમણે લખ્યું છે, અમારા ગામમાં જે શાળા છે એ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે એ સરકારી શાળા છે અને અમારી શાળાના શિક્ષકો ખૂબ સારા છે. શાળામાં ચકલીના માળા છે અને અલગ અલગ ઝાડ અને ફૂલના છોડ છે. આમ અમારી શાળા ખૂબ સુંદર છે. વાહ મારા નન્ને મુન્ને દોસ્ત, તમે તો તમારી શાળા વિશે નિબંધ લખી નાખ્યો. આમને આમ જ પોતાના ગુરુજનોને માન આપતા રહેજો. તો મિત્રો, ગીત સંભળાવવાનો સમય છે. તો ચાલો સંભળાવી દઈએ પ્રવીણ ચંદ્રભાઈની પસંદગી પર પાર.

બહેનો, આ પત્ર આવ્યો છે મોરબીથી પૂનમબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો. સાથે છે ચારુમતીબેન ભાનુશંકર ત્રિવેદી, વાલા દીકરા સ્મિત અને ધ્રુવિલ, નણંદ નીતાબેન, જીજાજી વિપુલકુમાર, લાડકો ભાણિયો રુદ્રાક્ષ અને ભત્રીજા સુમિત અને ધ્રુવિલ. તેમણે લખ્યું છે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો પક્ષીઓ માટે આપણે પાણી મૂકવું જોઈએ અને દાણાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પૂનમબેન, તમારી ભાવના ખૂબ ઉદાત્ત છે. ખરેખર આપણે પ્રકૃતિ અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. આગળ તેમણે લખ્યું છે, અમે અત્યારે ચારધામની જાત્રાએ જઈએ છીએ, પરંતુ પહેલી પ્રાયોરિટી અમે પત્ર લખવાને આપી છે. ત્યારબાદ અમે જાત્રાએ જવા નીકળીશું. અને હા, જાત્રા કેવી રહી એનો અનુભવ હું તમને આવીને શેર કરીશ. આમેય સૈયરના ગ્રુપમાં બધા જ રેકોર્ડિંગો આવી જાય છે, એટલે અમે સૈયર સાંભળવાનું તો ચૂકવાના જ નથી. તો નિકિતા દીદી, આવા સરસ કાર્યક્રમ આપતા જ રહેજો અને અમે સમીક્ષા પાઠવતા રહીશું. વા પૂનમબેન, તમારા જેવા શ્રોતા મિત્રોથી જ આ કાર્યક્રમ ઝગમગી રહ્યો છે. જાત્રાએ જાઓ છો તો સૈયરના બધા શ્રોતાઓ અને અમારા વતી દર્શન કરતા આવજો. બેનો, આજનો સંગીતમય સુવિચાર છે આરડી બર્મનનું સ્વરબદ્ધ કરેલું ફિલ્મ અમર પ્રેમનું ગીત.

બેનો, આ પત્ર આવ્યો છે ગામ જાળિયા અમરાજી પાલિતાણા ભાવનગરથી. લખનાર મિત્ર છે માધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતા, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ અમે સૌ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બધી જ બહેનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે રજૂ કરો છો. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો, આ પત્ર આવ્યો છે મોચી બજાર પડગરીથી. લખનાર મિત્ર છે રૂપેશકુમાર ચુડાસમા, સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ, સમગ્ર ચુડાસમા પરિવાર અને નવા રણુજાના કરસનદાસ બાપુ. તેમણે લખ્યું છે, નિકિતાબેન નમસ્કાર. નમસ્કાર રૂપેશભાઈ. તેમણે લખ્યું છે, તારીખ 19/4ના રોજ મારા માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું, જેથી કાર્યક્રમ સાંભળી શકાયો નથી. આ માટે દિલગીર છું. ધીરજભાઈ, તમારી માતાનું અવસાન થયું એ જાણીને ખૂબ દુઃખ થયું. સાચે જ માના પ્રેમને તો કોઈ આંબી જ ન શકે. માટી જ તો કવિએ માના ગુણ ગાતા કહ્યું છે, હતો હું સુતો પારણે પોત નાનો.

આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ તમે ખૂબ સરસ રીતે રજૂ કરો છો અને સાંભળવા પણ ખૂબ ગમે એવા બનાવો છો. હવે પછી પણ નિયમિત કાર્યક્રમ સાંભળીને સમીક્ષા લખતો રહીશ. બહેનો, હવે ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ માધુભાઈની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમના અંતિમ સેટ ઓફ લેટર્સનો આપેલો પત્ર છે, જે આવ્યો છે ભાવનગરના તળાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. ત્યાં અમને ખૂબ મજા આવી. અમે પિન્ટુને ₹500 રમકડા લઈ દીધા અને હનુમાનજીના દર્શન ખૂબ ભાવથી કર્યા. આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. બહેનો, સહિયર કાર્યક્રમની ખૂબી એ જ છે કે આપણા પત્ર મિત્રો પોતાના જીવનની દરેક ઘટના, દરેક પ્રસંગ આ કાર્યક્રમમાં શેર કરે છે, જેનાથી આ કાર્યક્રમ વધુ પોતીકો લાગે છે અને આ કાર્યક્રમ બનાવવાની અને સાંભળવાની એટલી જ તો મજા આવે છે. તો આ કાર્યક્રમ આમ જ સુંદર રીતે ચાલતો રહે એ માટે

આપણો પત્ર સેતુ ક્યારેય ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખજો. બેનો, આ પત્ર આવ્યો છે વિનાયક વાટિકા, શેરી નંબર 2, માધાપર, રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, સહેર કાર્યક્રમ કે જેમાં પત્રમિત્રોના પત્રોનો જવાબ આપવામાં આવે છે, તેમાં સમય સૂચકતા વાપરીને બહુજન હિતાય, બહુજન સુખાયનું પ્રથમથી ધ્યાન રાખવામાં આવે છે, જે આવકારદાયક છે. સહેર કાર્યક્રમ બનાવનારા બહેનો અગમ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તેથી સૌનું સન્માન જળવાઈ રહે છે. સહેર કાર્યક્રમનું આ જમા પાસું છે. સહેર અનેકવિધ હર્ષોલ્લાસથી છલકતા સોનેરી સપનાની કથાનું શ્રવણ કરાવે છે, જે સાચે જ ભાવ વિભોર બનાવે છે. પત્રમિત્રો માટે સહેર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. આગળ તેમણે એક કાવ્ય રચના મોકલી છે, તેની શરૂઆતની 2 પંક્તિઓ વાંચું છું. અમથો બાંધ્યો હિંચકો અને અમથી હૈયે ફાળ, અમથો વાયો વાયરો અમથી ઝૂલી ડાળ, અમથી વાગે ઠેસ જરાને રૂમઝુમ ઘૂઘર માળ, અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાપણ પાળ, કે સૈયર શું કરું. વાહ લાખાભાઈ, ખૂબ સુંદર કાવ્ય રચના છે. કાર્યક્રમનો અંતિમ પત્ર આવ્યો છે તરસંડા નડિયાદથી. લખનાર આપણા કવિ મિત્ર છે રમેશભાઈ ભાટિયા. તેમણે લખ્યું છે, હું જીવું ત્યાં સુધી શીતલબેન અને નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, આપને પણ જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે જૂની ફિલ્મી યાદો લખી છે અને લખ્યું છે, ગુજર ગયા વો જમાના, જો સુવર્ણ યુગ કા ફિલ્મો કા થા તરાના, કદમ કદમ પર ગીતો કી મીઠી બહાર ખીલતી થી, મંઝિલ ખુદ રુક જાતી થી, જહાં સુનહરે નગમે લહેરાતે થે, મોહમ્મદ રફી કી મીઠાસ મેં અનોખા જાદુ થા, તો મુકેશ કે દર્દીલે ગીતો સે આંસુ નિકલ જાતે થે, કિશોર કુમાર કી યોડલિંગ કા જાદુ દિલ મેં ઉતર જાતા થા, મન્ના ડે શાસ્ત્રીય ગીતો કે જાદુગર થે, તલત મહેમૂદ કી આવાજ મેં રેશમી જાદુ થા, લતાજી કી કોયલ સી આવાજ મેં કોયલ કે દર્શન હોતે થે, આશાજી કી લચકતી આવાજ મેં લોગ અપને આપકો ભૂલ જાતે થે. વાહ રમેશભાઈ, તમે તો વીતેલા જમાનાને સુંદર કાવ્ય રૂપે કંડાર્યું છે. રમેશભાઈ, તમે પણ મારી જેમ શીતલબેનને ખૂબ યાદ કરો છો, તો ચાલો તમારી ઉદાસીને દૂર કરીએ. તમે પત્રમાં વારંવાર ગુલમોર શબ્દનો ઉલ્લેખ કરો છો ને, તો ચાલો આરડી બર્મનનું સંગીત પદ કરેલું આ ગીત તમારા માટે. ગુલમોહર ગઈ

0: कर तुम्हारा नाम होता।
1: કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો પોપટભાઈની પસંદગી પર સંભળાવી દઈએ ફિલ્મ જેસલ તોરલનું ગીત।

તો બહેનો, જતા જતા મદન મોહનજીનું સ્વરબદ્ધ કરેલું ગીત તમારા માટે. એ રાત ઇસ વક્ત આંચલ મે તેરે જીતને ભી હે યે સિતારે, જો દે દે તું મુઝકો તો ફિર મેં લુટા દૂં કિસી કી.

થોડી જ વારમાં બરાબર 1 વાગે હિન્દી સમાચાર અને 1:05 અંગ્રેજી સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. તો જોડાઈએ દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.

જયંત પલાણની શબ્દ રચના આપ સાંભળી રહ્યા હતા દિવ્યાંગ અંજારિયાના સ્વરમાં. સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 1:20 મિનિટે ગુજરાતી સમાચાર પ્રસારિત થશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેસેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતના વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્ર શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यात्रा के दौरान सेशल्स की राष्ट्रीय सभा को संबोधित करेंगे और वहां रह रहे भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. आज उनके कार्यक्रम में बोटानिकल गार्डन में पौधारोपण समारोह में भाग लेना और सेशल्स कोस्ट गार्ड के बेस का दौरा करना शामिल है. भारत और सेशल्स के बीच लंबे समय से मजबूत और घनिष्ठ संबंध हैं, जो साझा इतिहास, सांस्कृतिक जुड़ाव और दोनों देशों के लोगों के बीच आपसी रिश्तों पर आधारित हैं. हिंद महासागर क्षेत्र में एक महत्वपूर्ण समुद्री पड़ोसी के रूप में सेशल्स भारत के विजन महासागर और वैश्विक दक्षिण के प्रति उसकी प्रतिबद्ध में विशेष महत्व रखता है. प्रधानमंत्री की यह यात्रा भारत और सेशल्स की मजबूत और स्थायी मित्रता को और मजबूत करेगी तथा दोनों देशों के बीच सभी क्षेत्रों में द्विपक्षीय सहयोग को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को नई मजबूती देगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે ભારત ટેક્સી સાથે જોડાયેલા સાથી ભારત ટેક્સીના માલિક છે.
2: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કે હમારે સાથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી

0: शोषण न हो, ये सबसे पहला कारण है। दूसरा, सारथी का सम्मान हो। वो ऐप पर रजिस्ट्रेशन के लिए मोहताज नहीं है। आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख सारथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर।
1: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે. તેમણે ઉદ્યોગ સાહસિકો ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે. ભારત અને સેસલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલા આ સીમાચિહ્ન હાંસલ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે. 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા. 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે. ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है. उन्होंने कहा कि परमाणु ऊर्जा, जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है, वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है. इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है. शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
1: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે. શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનીજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના

યોગદાનની પણ પ્રશંસા કરી. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશની સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એક મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનો પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે અથવા ભવિષ્યમાં કોઈ આક્રમક કાર્યવાહી કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી દ્વારા જવાબ આપશે. તેમણે જણાવ્યું હતું કે ઈરાને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળોએ ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રડાર સ્થાપનો પર હુમલો કર્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસેલ્સને ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: કલાકાર મોહમ્મદ રફી અને સાથીઓને હમણાં આપણે સાંભળ્યા લીડર ફિલ્મમાં. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં આપણે સાંભળી રહ્યા હતા કલાકાર આશા ભોસલેની ફિલ્મ હતી મમતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: फूल खिले हैं गुलशन गुलशन। आ फिल्मना गीतने स्वर आप्यो हतो अशरफ मुसले, मोहम्मद रफी, मन्ना डे अने साथीओए।
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે,
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે।

0: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ભજનોનો સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે.
1: રામસાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે. દાસી જીવનની વાણી. આલેખ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. કલાકાર હેમંત ચૌહાણ. રોઈ રોઈ મારો કંચવો ભીંજાણો વાલા, હલકેથી ત્રુટલ મારો હાર, હવે હું કેને રે પૂછું બાઈ મારા શામળિયાના સમાચાર, બાઈ મારા પાતળિયાના સમાચાર. કોણ કહેશે કે આ વિરહની અંતરવેદનાના શબ્દો કોઈ પુરુષ કવિના લખેલા છે? પુરુષ હોવા છતાંય પોતાની જાતને પરમાત્માની દાસી કે ગોપી ગણાવીને પરમ પિયુની ઉપાસના કરનાર દાસી જીવનના ભજનોમાં આવી તો અનેક રચનાઓ જોવા મળે. પ્રીતના બાણે જેના કલેજા વિંધાયા છે અને ઘા કરનારો ઘાવેળી અળગો થઈ ગયો છે ત્યારે એના સમાચાર કોણ લઈ આવે? કોણ એને સમજાવીને પાછો વાળે? રવિભાણ સંપ્રદાયના કવિઓમાં રવિ સાહેબે મેં માનુની મેં ભેદન પનિહારી કે રવિદાસ હરિણી સુંદરી જેવી રચનાઓમાં ગોપીભાવ ગાયો છે, પણ દાસી જીવન તો જાણે વનરાવનની કુંજગલીમાં માધવને મેળવવા ઝંખતી, ઝૂરતી, તરસતી, તડપતી રાધા. એને પિયુ વિરહ એવો તીવ્ર બનતો ગયો, વિઠ્ઠલવરને ખેદી લો, ધૂતારો, કપડી, અનાડી આવા ઉપાલમ ભર્યા સંબોધનો પણ કૃષ્ણ માટે અનેક વાર કર્યા છે.

દાસી જીવનના ભજનોમાં જ્ઞાન વૈરાગ્ય, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના, યોગ રહસ્ય, બોધ ઉપદેશ જેવા તત્વો તો છે જ, પણ સૌથી વધારે સંખ્યા છે પ્રેમ લક્ષણા ભક્તિના, દાસી ભાવના વિરહ પદોની. અને માનવ જીવનમાંય વિરહ દશાની વેદના સૌથી ગૂઢ, અજાયબ ને રહસ્યમય જ રહી છે ને. એ પીડા પણ મીઠી લાગે, પાણી બહાર કાઢેલી માછલીના તરફડાટ જેવી તીવ્ર વિરહ ઝંખનાની વાત કહેવાય કોને, અરે સરખે સરખી સૈયરને. પણ આ વેદના તો જેને વીતી હોય એ જ જાણે. કુંવારી કન્યા પિયુજીના વિજોગને શું જાણે. વળી આ પ્રેમ લૌકિક પ્રેમ નથી, દુન્યવી વ્યવહાર સંબંધ નથી, આ તો જન્મો જન્મની જેની હાઈરે પ્રીત છે એવો વાલીડો, એવો મીઠોજી, એવો મેરમજી, એવો પાતળીઓ પ્રીતું કરીને હાલી નીકળ્યો છે. જાવ કોક એને જઈને મારો આટલો સંદેશો પહોંચાડો.

પિયુજીને મળવારે ચાલો સખી સુનમાં, સર્વે સાહેલી પહેરી લેજો ભગવો ભેખ. સુન શિખર ઉપર વિરાજે છે અલખ નિરંજન અવિનાશી, એની હારે મેળાપ થાય તો પછી માવાની મોરલી હંભળાય. ને એ જાદુગરી બાંસરીએ કામણે કેવા કર્યા છે. જમુનાના જળ થંપી ગયા, ઝાડ બીડ પશુ પંખી જંપી ગયા, ગાયું એ મોઢામાંથી તરણ

દેવજી અનાળી થાવમાં મારે મોલે પધારો, તમારા વિના મંદિર આ કાયા આ દેહ મુને ખાવા થાય છે, વ્રેહને બાણે મારું મનડું વિંધાણું છે, કાળજું કોરાણું છે, યાદ કરો તમે, યાદ કરો તમે પૂર્વજન્મની પ્રીતિને, તમ વિના હવે નથી રહેવાતું, આવો આવો હે ગિરધારી, હે વનવાળી, હે શામળિયા, પૂર્વની પ્રીતિ સંભાળીને વેલેરા આવી પહોંચો, કલેજા વચાળે જેણે વાંભુ ભરીને ઘા કર્યા હોય, ઈ કટારીનો મારતલ કાનુડો જ એની જડીબુટ્ટી જાણે, બીજા વૈદ હકીમનું એમાં કામ નહીં, એમાં એનું ગજું નહીં, આ કટારીના કારી ઘા કેવા લાગ્યા, અરે કાળજું વિંધાણું, એની પીડા એની વેદના માલમી વિના બીજું કોણ જાણે, ઘડીકમાં અંદર ને ઘડીકમાં બારી, પણ આ આ મીઠુમાં મોરારી રમી રહ્યો છે, એના ઘેનમાં એવી ચકચૂર થઈ ગઈ છું, એવી ઘેલી તૂર થઈ ગઈ છું, બાપ કે વાત ન પૂછો.

પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકાળે. નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી. કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ.

ગુજરાતી આ રચના હમણાં સાંભળી રહ્યા હતા. સ્વર આપ્યો હતો કલાકાર મુકેશે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

આહતા કલાકાર આશા ભોંસલે સુગમ સંગીત હમણાં સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ

મધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સાયકલના ટાયર સાથે જોડાયેલું પેલું નાનું ઉપકરણ કેવી રીતે ટાયરની ગતિને વીજળીમાં રૂપાંતરિત કરીને લાઇટ ચાલુ કરી દેતું હોય છે? આ કોઈ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સચોટ સિદ્ધાંત છે જેને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં એવી ઘણી શોધ થઈ છે જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તેમાંનું જ એક મહત્વનું સાધન એટલે ડાયનેમો. ડાયનેમો એક ખાસ પ્રકારનું વિદ્યુત ઉપકરણ છે જે યાંત્રિક ઉર્જાનું સીધા પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરે છે. તો ચાલો યુવા મિત્રો, આજે આપણે ડાયનેમો વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ડાયનેમો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કાર્ય કરે છે, જેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શોધે વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. ડાયનેમોની કાર્યપદ્ધતિ પાછળનો શ્રેય મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેને જાય છે, જેમણે આ સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો હતો. ડાયનેમોની અંદરની રચના જોઈએ તો તે મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું હોય છે, આર્મેચર, ચુંબક અને કોમ્પ્યુટેટર. આર્મેચર એ તાંબાના તારનું ગૂંચળું છે જે ખૂબ ઝડપથી ફરે છે, જ્યારે શક્તિશાળી ચુંબક એક સ્થિર ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. જ્યારે આ ગૂંચળું આ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે તે ચુંબકીય રેખાઓને કાપે છે, જેના કારણે તારમાં વીજળી વહેવા લાગે છે. આ પ્રક્રિયામાં કોમ્પ્યુટેટર ખૂબ મહત્વનું કામ કરે છે. તે ઉત્પન્ન થયેલા વીજ પ્રવાહને એક જ દિશામાં રાખવાનું કામ કરે છે, જેથી આપણને સ્થિર કરંટ મળી શકે. આ સૂક્ષ્મ છતાં જટિલ પ્રક્રિયા જ ડાયનેમોને કાર્યક્ષમ બનાવે છે. ડાયનેમોનો ઉપયોગ સમયની સાથે બદલાતો રહ્યો છે, જે તેના મહત્વને દર્શાવે છે. જૂના સમયમાં જ્યારે વીજળીનો પુરવઠો આટલો સરળ ન હતો ત્યારે ડાયનેમો સાયકલ સવારો માટે એક આશીર્વાદ સમાન હતું, કારણ કે તે ટાયરના ફરવાની ગતિથી રાત્રિના સમયે પ્રકાશ મેળવવામાં મદદ કરતું. માત્ર સાયકલ જ નહીં, પણ ઉદ્યોગોના પ્રારંભિક કાળમાં પણ કારખાનાઓમાં પાવર સ્ટેશન તરીકે પણ ડાયનેમોનો વ્યાપક ઉપયોગ થતો હતો, જે મશીનો ચલાવવા માટે જરૂરી વીજળી પૂરી પાડતું. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ વાહનોની બેટરીને ચાર્જ રાખવા માટે વર્ષો સુધી ડાયનેમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે આધુનિક સમયમાં તેના સ્થાને ઘણી જગ્યાએ અલ્ટરનેટરે લઈ લીધી છે, છતાં પણ ડાયનેમોએ જે પાયો નાખ્યો હતો તે વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આજે ભલે મોટા પાવર પ્લાન્ટ્સમાં એસી પ્રવાહ આપવા આધુનિક જનરેટરોનો દબદબો હોય, પણ ડાયનેમો અને જનરેટર વચ્ચેના તફાવતને સમજવો ખૂબ જરૂરી છે. મૂળભૂત રીતે ડાયનેમો આપણને ડાયરેક્ટ કરંટ આપે છે, જ્યારે આધુનિક જનરેટર અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરે છે. આ બંને ઉપકરણોના કાર્ય સિદ્ધાંતો સમાન હોવા છતાં આઉટપુટમાં રહેલો આ તફાવત તેને વિશિષ્ટ બનાવે છે. યુવા મિત્રો, વિજ્ઞાનના ઇતિહાસમાં ડાયનેમો એ માત્ર એક મશીન નથી, પરંતુ તે વીજળીના વ્યાપારી ઉત્પાદન માટેનો પ્રથમ અને સૌથી મહત્વનો પાયો છે. યુવા મિત્રો, રંગો વિશે આપણી એ ધારણા છે કે આપણને જે રંગો દેખાય છે તે આપણી આંખો પર નિર્ભર કરતા હોય છે. સામાન્ય રીતે જે કંઈ પણ રંગો તૈયાર કરવામાં આવે છે તેમાં મોટા ભાગના રંગ કૃત્રિમ કે રાસાયણિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણી પાસે ડાય તૈયાર કરવા માટે પ્રાકૃતિક સ્ત્રોતથી રંગના પિગમેન્ટ નીકળતા હતા. જો કે હવે રંગો મેળવવા કે બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો યુવા મિત્રો, આજે રંગોના ઇતિહાસ વિશે વિગતે જાણીએ. યુવા મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ ખાતે એક પિગમેન્ટ લાઇબ્રેરી એટલે કે રંગ દ્રવ્યની લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં દુર્લભ રંગોના કેટલાક સ્ત્રોત્ર જોવા મળે છે, જેમાં કેટલાક સ્ત્રોત્ર મિશ્રના મમીઓ, ઝેરીલી ધાતુઓ અને હાલમાં વિલુપ્ત થયેલા કીડા મકોડામાંથી બનાવવામાં આવેલા છે. આ પિગમેન્ટ લાઇબ્રેરીમાં 2500 કરતાં પણ વધુ રંગોના નમૂનાઓ રાખવામાં આવ્યા છે, જેમાં સિન્થેટિક અલ્ટ્રા મરીન, મમી બ્રાઉન, બ્રાઝિલ વુડ, એન્ટાટોટ, ડ્રેગન્સ બ્લડ અને એમરાલ્ડ ગ્રીન જેવા દુર્લભ રંગો પણ જોવા મળે છે.
નોંધનીય છે કે એડવર્ડ ફોર્બ્સે 1909 થી લઈને 1944 સુધી

हार्वर्ड विश्वविद्यालय में फोक आर्ट म्यूजियम इतिहासकार अने निर्देशक तरीके कार्य कर्यु हतु। तेमणे शास्त्रीय इतालवी चित्रों ने प्रमाणित करवा माटे रंगोना पिगमेंट ने एकत्र करवा माटे दुनियाभरनी यात्रा करी हती। उल्लेखनीय छे के आजे आ संग्रहनो उपयोग खास करीने वैज्ञानिक विश्लेषण माटे करवामां आवे छे, जे खास करीने स्टैंडर्ड पिगमेंटनी साथे सरखाववामां विशेष मदद करे छे। आ रंगो के रंगद्रव्य माटे पण फोरेन्सिक साइंस पर आधारित उपकरणोनी मदद लेवामां आवे छे। युवा मित्रों, अहीं मने मनमां एक प्रश्न थाय छे, जे कदाच तमने पण थतो हशे के पाणीनो पण कोई रंग होय। चालो हवे तेना विशे जाणीए। सामान्य रीते एम मानवामां आवे छे के पाणी रंगहीन होय छे, परंतु विज्ञान एवुं जणावे छे के शुद्ध पाणी रंगहीन होतुं नथी। तेनो रंग हळवो वादळी होय छे। आपणे जोई शकीए छीए के हिम नदीओमां बरफमां वादळी रंग स्पष्टपणे જોઈ શકાય છે, કારણ કે હિમ નદી ઉપર ગ્લેશિયરમાં વધુ ઘનીકરણ જોવા મળે છે અને તેમાં હવાના પરપોટા પણ હોતા નથી, સાથે સાથે તે વધુમાં વધુ દબાણને આધીન પણ હોય છે। કુદરતી વાતાવરણમાં શુદ્ધ પાણી મળવું લગભગ અશક્ય છે, તેથી કેટલાક રાસાયણિક અવશેષ, પરાવર્તન કે અન્ય કારણસર તેના રંગમાં ફેરફાર જોવા મળે છે। આવી ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ પછી તે પાણીનો રંગ હળવો વાદળી થઈ જાય છે। યુવા મિત્રો, તમને એ ખબર છે કે વર્ષો પહેલાં એવું જ માનવામાં આવતું કે પર્પલ રંગ શાહી રંગનું પ્રતીક છે, ત્યારે રંગો માટે પ્રાકૃતિક રંગો પર નિર્ભર થવું પડતું હતું। એ સમયે સમુદ્રી ગોકળ ગાયમાંથી પર્પલ રંગ કાઢવામાં આવતો હતો। આ સમયે પર્પલ રંગ નીકળવો અને તેનું ઉત્પાદન કરવા માટે ઘણો ખર્ચ થતો હતો, તેથી આ રંગ માત્ર રાજાઓ અને ઉચ્ચ ધનાઢ્ય વર્ગ જ ખરીદી શકતા હતા। વર્ષો પહેલા એક ગ્રામ પર્પલ રંગ બનાવવા માટે અંદાજિત 9,000 થી પણ વધુ સમુદ્રી ગોકળ ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો। આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલા પર્પલ રંગને રોયલ્ટી, શક્તિ અને ધન સાથે જોડવામાં આવતો હતો। મહારાણી એલિઝાબેથ પ્રથમના સમયગાળામાં માત્ર શાહી પરિવાર અને તેમના નજીકના અંગત સભ્યોને છોડીને તમામ લોકો માટે આ રંગ પહેરવા કે વાપરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। બીજી તરફ આ રંગથી બનેલા કપડાં એટલા મોંઘા હતા કે તેને શાસકો જ ખરીદી શકતા હતા। આ રંગ દુર્લભ અને મોંઘો હોવાના કારણસર રોમ, મિશ્ર અને અન્ય શાહી વર્ગો માટે તે વિશિષ્ટ સાબિત થયો હતો। આ રંગને સમ્રાટ, રાજા રાણીઓ અને ખાસ કરીને તેમના સંતાનો માટે વિશેષ રીતે પસંદ કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે પર્પલ રંગ પણ આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે ઉપયોગમાં લેવાય છે। જોકે સમયાંતરે, એટલે કે 1865 બાદ, રાસાયણિક વૈજ્ઞાનિક વિલિયમ પાર્કીને ભૂલથી એક સિન્થેટિક પર્પલ રંગનું સંયોજન બનાવી દીધું, જેથી આગળ જતા આ રંગ સૌ કોઈ માટે સુલભ અને સરળ બની ગયો હતો। તો યુવા મિત્રો, આ હતો રંગોનો સમૃદ્ધ ઇતિહાસ, અને હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો। ચાલો માણીએ ફિલ્મ રાબતાનું ગીત એક વારિયા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે, આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે। માણીએ આ સુંદર ગીત।

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, બધાએ બાળપણથી જ શાળામાં એવું શીખ્યું હશે કે આપણા સૌર્યમંડળમાં સૂર્યની આસપાસ ફરતા કુલ 9 ગ્રહો છે, જેમાં પ્લુટોનું નામ સૌથી છેલ્લે અને દૂરના ગ્રહ તરીકે લેવામાં આવે છે. પરંતુ આજથી 20 વર્ષ પહેલા, એટલે કે વર્ષ 2006માં એક એવી વૈજ્ઞાનિક ઘટના બની જેના કારણે પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે પ્લુટોએ એવી શું ભૂલ કરી

ભ્રમણ કક્ષા એટલે કે રસ્તો એકદમ સાફ રાખવો પડે, એટલે કે તેની આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ મોટા અવકાશી પદાર્થો ન હોવા જોઈએ. પ્લુટો જે વિસ્તારમાં ફરે છે ત્યાં કુઈપર બેલ્ટ નામનો એક એવો પટ્ટો છે જ્યાં હજારોની સંખ્યામાં નાના મોટા બરફના પથ્થરો અને અન્ય અવકાશી પદાર્થો વસેલા છે. પ્લુટોનું કદ એટલું નાનું અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું મર્યાદિત છે કે તે આ વિસ્તારમાંથી અન્ય પદાર્થને હટાવી શકતો નથી, અને આ જ કારણસર વૈજ્ઞાનિકોએ તેને વામન ગ્રહ એટલે કે ડ્વાર્ક પ્લાનેટ તરીકે જાહેર કર્યો છે. વામન ગ્રહનો અર્થ એવો નથી કે પ્લુટોનું મહત્વ ઓછું થઈ ગયું, પરંતુ તે એક એવી શ્રેણી છે જેમાં અવકાશી પદાર્થોને રાખવામાં આવ્યા છે. આ ફેરફારથી વૈજ્ઞાનિકોએ એ સમજવામાં મદદ મળી કે આપણું સૌર્યમંડળ કેટલું વિશાળ છે અને તેમાં પ્લુટો જેવા અનેક નાના ગ્રહો છુપાયેલા છે. વાસ્તવમાં પ્લુટોનું કદ તો એટલું નાનું છે કે તે આપણા ચંદ્ર કરતાં પણ નાનો છે, જે પહેલાં ટેલિસ્કોપની મર્યાદાઓના કારણે આપણને મોટી વસ્તુ તરીકે દેખાતો હતો. આજે આપણે જાણીએ છીએ કે પ્લુટો એકલો નથી, તેની સાથે એરિસ, સિરીઝ અને મેગ્ઝેક જેવા બીજા અનેક ઘણા નાના વામન ગ્રહો અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકો માટે પ્લુટો આજે પણ એક રહસ્યમય અભ્યાસનો વિષય છે, જેના પરથી આપણે સૌર્યમંડળની ઉત્પત્તિ વિશે ઘણી મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકીએ. યુવા મિત્રો, પ્લુટો ભલે હવે નાનો હોય પણ તે હંમેશા આપણા સૌર્યમંડળનું એક અભિન્ન અંગ તો સાબિત થયું જ છે. વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ આપણે વધુ શોધ કરીએ તેમ તેમ આપણી જાણકારીમાં સુધારો થતો જાય છે, અને આપણી જૂની માન્યતાઓને બદલીને સત્ય સ્વીકારીએ છીએ તો આપણે કંઈક નવું જાણી શકીએ. પ્લુટોની આ સફર આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુનું નામ કે પદ ક્યારેય મહત્વનું હોતું નથી, પણ તેનું કુદરતી અસ્તિત્વ અને તેમાંથી મળતું જ્ઞાન એ વધુ કિંમતી છે. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા મિત્રો છે, કારણ કે તે આપણને જીવવા માટે જરૂરી એવો ઓક્સિજન આપે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી આસપાસના અનેક વૃક્ષોમાંથી કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ચાલો આપણે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સામાન્ય રીતે લોકો પીપળાના ઝાડને સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ માને છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વાત સાચી છે. પીપળાનું ઝાડ અન્ય વૃક્ષોની સરખામણીમાં ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે તે રાત્રિના સમયે પણ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં CAM એટલે કે ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. મોટાભાગના વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, પરંતુ પીપળો એક જ એવું અદ્ભુત વૃક્ષ છે જે દિવસની સાથે રાત્રે પણ વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને પૂજનીય અને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પીપળા ઉપરાંત વડ અને લીમડો પણ ખૂબ જ સક્રિય રીતે ઓક્સિજન આપવામાં મદદરૂપ થાય છે. વડનું ઝાડ વિશાળ હોવાના કારણે તે મોટા પ્રમાણમાં વાયુનું શુદ્ધિકરણ કરે છે, અને લીમડો તો એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે, જે હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરીને ઓક્સિજનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જો કે પીપળાની વિશેષતા એ છે કે તે પોતાના આયુષ્યની મર્યાદા દરમિયાન હજારો ટન ઓક્સિજન આપણને આપે છે. આ વૃક્ષો આપણી આસપાસ હોવા એટલે કુદરતી ઓક્સિજન પાર્લરમાં રહેવા જેવું છે, જે આપણા ફેફસા અને માનસિક સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે પીપળા જેવા વૃક્ષો આપણને નિસ્વાર્થ ભાવે જીવનનો આધાર પૂરો પાડે છે. જો આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય અને આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત હવા આપવી હોય તો વધુમાં વધુ આવા વૃક્ષો વાવવાની અને તેની જાળવણી કરવાનો સંકલ્પ લેવો પડશે. એક વૃક્ષ વાવવું એ માત્ર છોડ વાવવા જેવું નથી, પણ લાખો જીવોને ઓક્સિજન આપવાનું એક મોટું પુણ્યનું કામ છે. આ સુંદર વાતની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ મુબારકાનું ગીત હવા હવા, જેને સ્વરબદ્ધ કર્યું છે મીકા સિંહ અને પ્રકૃતિ કક્કડે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ગૌરવ રોશીને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે

આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ગીતો. એ પહેલા એક નાનકડો વિરામ.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડના સ્વરમાં સાંભળીએ આ ગઝલ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF

0: દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં ભૂપેન્દ્રસિંહ અને મિતાલી સિંહને સાંભળીએ.

મિત્રો, આ સાથે જ ગઝલનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ વ્હીલર, રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયા આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે, ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું, દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ. એ દોનો સેવાઓ કે બીચ કા

0: અંતર હે.
1: શ્રી શાહે જણાવ્યું, આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે.
0: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હે કે હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો, એ સબસે પહેલા કારણ. દૂસરા, સારથી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું, ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાથી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર.
1: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું. તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે. ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાશે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરિફિકેશન કરાશે, જેથી મુસાફરો ની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. એલાયન્સ એરની મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે. નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે.
2: આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે, અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે.
1: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ, તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે. 3 દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરીયા નજીક વાહનમાંથી બાળશક્તિના અલગ અલગ પોષણના પેકેટ્સ મળી આવ્યા હતા. જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક JD વાઘેલાએ જણાવ્યું.
3: ICDSના પરગુની બેન કાંતિભાઈ ચૌહાણ નાવે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી હતા એના ચાલક છે શાહરૂખ કાનુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર, તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે.
1: ભરૂચ જિલ્લાના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજા

0: ગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે. આજે સવારે 9:30 આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતા ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના ખુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है.
0: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે 3જા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5 થી 17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ, ખાતર, પાણી, બિયારણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2026 એ વિષય પર નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈમાં ગૃહ વિજ્ઞાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જેની લાલવાણીની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.
2: મિત્રો, આપણે ત્યાં ખેતીનો અનુભવ કરનારા આપણા અન્નદાતાઓનો બહુધા અનુભવ રહ્યો છે કે ખેતી કરવી એ સરળ નથી. તેથી એકાંતરે વર્ષોમાં ક્યારેક ખેતીમાં આવતી આપત્તિ ટાણે આપણે પાક બચાવવાના સઘન પ્રયાસો કરવા પડે છે. ખેતી પાક બચાવવો એટલે ખેતીને અસર કરતા ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લઈ તેનું યોગ્ય નિરાકરણ અને નાની મોટી તમામ સમસ્યાઓને સમજીને તેનો યોગ્ય ઉપયોગ

0: ઉકેલ લાવવો. સરકારશ્રી તરફથી રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026નું જે આયોજન કરવામાં આવ્યું તેનાથી આપણા ખેડૂત મિત્રોને કૃષિ બચાવવાના ઉકેલ મળી શકશે. કારણ કે શુભ ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ આ રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. મુખ્યત્વે રાસાયણિક ખાતરોના અતિરેકથી બગડતી જમીનની તંદુરસ્તી સુધારીને જમીનની ફળદ્રુપતા અકબંધ રાખવી, ગ્રામ્ય સ્તરે સેમિનાર અને ખેડૂત શિબિર યોજીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા, આમ ટેકનોલોજીના આ જમાનામાં આપણી ખેતીને આધુનિક બનાવીએ અને પાકને બચાવીએ. મિત્રો, આ રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026ના આયોજન વિશેની વિસ્તૃત માહિતી વહેંચવા આજે મારી સાથે આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ગૃહવિજ્ઞાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર જેની લાલવાણી. મેમ, આકાશવાણી દમણ સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે.
1: આભાર. નમસ્કાર મિત્રો.
0: આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2026 વિશેની. તો પ્રથમ પ્રશ્ન, રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026નું આયોજન શા માટે કરવામાં આવ્યું હતું અને તેનું મુખ્ય વિઝન, ઉદ્દેશ્યો તથા મહત્વ શું હતું?
1: આ રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026નું આયોજન એવા સમયે કરવામાં આવ્યું જ્યારે ભારતીય કૃષિ અનેક પડકારો અને નવી તકોના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહી છે. જેમ કે હવામાન પરિવર્તન, પાણીની અછત, જમીનની ઘટતી ફળદ્રુપતા, વધતો ઉત્પાદન ખર્ચ અને ખેડૂતની આવક જેવા પ્રશ્નોના લાંબા ગાળાના ઉકેલો શોધવાની જરૂરિયાત હવે અનુભવી રહી હતી. સાથે સાથે ટેકનોલોજી, ડિજિટલ કૃષિ, પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધન અને વૈશ્વિક બજારો જેવી નવી તકો પણ કૃષિ ક્ષેત્ર સામે ઊભી થઈ રહી હતી. આ તમામ મુદ્દાઓ પર રાષ્ટ્રીય સ્તરે વિચાર વિમર્શ કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ માત્ર સમસ્યાઓની ચર્ચા કરવાનો નહોતો, પરંતુ ભવિષ્યની કૃષિ માટે સ્પષ્ટ માર્ગદર્શન અને કાર્યયોજના તૈયાર કરવાનો હતો. ખાસ કરીને ખેડૂતોની આવકમાં વધારો, ટકાઉ કૃષિ વિકાસ, આહાર અને પોષણ સુરક્ષા, પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ, ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને કૃષિને વધુ નફાકારક તથા આકર્ષક બનાવવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જો આ સંમેલનના વિઝનની વાત કરીએ તો તેનો મૂળ ભાવ હતો વિકસિત ભારત માટે સમૃદ્ધ, ટકાઉ, ટેકનોલોજી આધારિત અને ખેડૂત કેન્દ્રિત કૃષિ વ્યવસ્થા. સંમેલનનો સ્પષ્ટ સંદેશ હતો કે ભવિષ્યની કૃષિ માત્ર વધુ ઉત્પાદન પર નહીં, પરંતુ ખેડૂતોની આવક, પોષણ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, નવીનતા અને બજારના જોડાણ પર આધારિત હશે. આમ કહી શકાય કે આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહોતું, પરંતુ ભારતની કૃષિને આગામી દાયકાઓ માટે નવી દિશા આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો, જેમાં ખેડૂતને વિકાસના કેન્દ્રમાં રાખીને કૃષિના સર્વાંગી વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો.
0: ખેડૂતોની આવકમાં સ્થાયી વધારો કરવા અને ખેતીને વધુ નફાકારક બનાવવા માટે સંમેલનમાં કયા મુખ્ય અભિગમો અને મોડેલો પર ભાર મૂકવામાં આવ્યો?
1: આ સંમેલનમાં ખેડૂતોની આવક વધારવાનો મુદ્દો સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. સંમેલનનો સ્પષ્ટ અભિગમ હતો કે હવે માત્ર ઉત્પાદન વધારવાથી ખેડૂતની સમૃદ્ધિ શક્ય નથી. ઘણા વિસ્તારોમાં ખેડૂતો ઉત્પાદન તો સારું મેળવી રહ્યા છે, પરંતુ વધતા ખર્ચ, બજારના ભાવમાં અસ્થિરતા અને પ્રાકૃતિક જોખમના કારણે આવકમાં અપેક્ષિત વધારો થતો નથી. તેથી સંમેલનમાં ઉત્પાદન કેન્દ્રિત ખેતીમાંથી નફા કેન્દ્રિત ખેતી તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. નાના અને સીમાંત ખેડૂતો માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે ભારતના મોટાભાગના ખેડૂતો આ વર્ગમાં આવે છે. તેમના માટે પાક ઉત્પાદન ઉપરાંત પશુપાલન, મરઘા પાલન, મધમાખી પાલન, મશરૂમ ઉત્પાદન, બાગાયતના પાકો અને મૂલ્યવર્ધન જેવા ઘણા બધા આવકના સ્ત્રોતો વિકસાવવાની ભલામણ કરવામાં આવી. આ ઉપરાંત સ્પષ્ટ જણાવાયું કે એક જ પાક અથવા એક જ આવક સ્ત્રોત ઉપર નિર્ભર રહેવાને બદલે વિવિધ પ્રવૃત્તિઓ અપનાવવાથી જોખમ ઘટે છે અને આવક વધુ સ્થિર બને છે. આ ઉપરાંત ખેડૂતની આવક વધારવા માટે FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને સહકારી મોડલને ભવિષ્યની મહત્વપૂર્ણ જરૂરિયાત તરીકે રજૂ કરવામાં આવી. નાના ખેડૂતો વ્યક્તિગત રીતે બજારમાં મજબૂત સ્થિતિ બનાવી શકતા નથી, પરંતુ જો સમૂહમાં જોડાઈને તેઓ ઓછા ખર્ચે ઇનપુટ ખરીદી શકે, વધુ સારા ભાવ

0: પર ઉત્પાદન વેચી શકે અને પ્રોસેસિંગ તથા બ્રાન્ડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકે છે. સંમેલનમાં એફપીઓને નાના ખેડૂતોને મોટા બજાર સાથે જોડતો સેતુ તરીકે પણ વર્ણવવામાં આવ્યું અને આ ઉપર નિષ્ણાંતોએ ભારપૂર્વક જણાવ્યું કે ભવિષ્યમાં સફળ ખેડૂત તે જ ગણાશે જે ઉત્પાદન સાથે જોખમ વ્યવસ્થાપન અને બજાર આયોજનનું પણ ધ્યાન રાખશે.
1: પ્રાકૃતિક ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અંગે સંમેલનમાં શું ચર્ચા થઈ અને ભવિષ્યમાં તેની કેટલી સંભાવનાઓ છે?
0: રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં પ્રાકૃતિક ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક રહ્યા. સંમેલનનો અભિગમ એવો હતો કે આ પદ્ધતિઓને માત્ર એક વૈકલ્પિક ખેતી પ્રણાલી તરીકે નહીં, પરંતુ કૃષિના ભવિષ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ માર્ગ તરીકે જોવાની જરૂર છે. જો કે નિષ્ણાંતોએ એવો પણ સ્પષ્ટ કર્યું કે દેશના વિવિધ કૃષિ આબોહવા વિસ્તારો અને પાક પદ્ધતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક જરૂરિયાત મુજબ યોગ્ય મોડેલ અપનાવવો જરૂરી છે. વારંવાર એક જ મુદ્દો સામે આવ્યો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી અને અન્ય ઇનપુટ્સ પરનો ખર્ચ ખેડૂતોની નફાકારકતા પર અસર કરી રહ્યો છે. તેથી ખેડૂતો માટે ખર્ચ ઘટાડવાની સૌથી અસરકારક પદ્ધતિ તરીકે સ્થાનિક સંસાધનનો વધુ ઉપયોગ, જૈવિક ઇનપુટ્સ, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત જીવાત વ્યવસ્થાપન અને પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકોને અપનાવવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીના ભવિષ્ય અંગે ચર્ચા કરતા નિષ્ણાંતોએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાકની માંગ ઝડપથી વધી રહી છે. આજે ગ્રાહકો માત્ર ઉત્પાદનની માત્રા નથી જોતા, પરંતુ તે કેવી રીતે ઉગાડવામાં આવ્યું છે, તેમાં રાસાયણિક અવશેષો છે કે નહીં અને તેનો આરોગ્ય પર શું પ્રભાવ પડશે તે બાબતોને પણ મહત્વ આપી રહ્યા છે. તેથી ભવિષ્યમાં પ્રાકૃતિક, ઓર્ગેનિક અને અવશેષમુક્ત ઉત્પાદનો માટે વિશિષ્ટ બજારો વધુ મજબૂત બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
1: હવે મેમ, આધુનિક ટેકનોલોજી, ડિજિટલ કૃષિ, ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા સાધનો ભારતીય કૃષિને કેવી રીતે પરિવર્તિત કરી શકે છે?
0: આ સંમેલનમાં ટેકનોલોજીને ભારતીય કૃષિના આગામી વિકાસનું મુખ્ય એન્જિન ગણવામાં આવ્યું. હરિત ક્રાંતિએ જેમ સુધારેલી જાતો અને સિંચાઈ દ્વારા કૃષિમાં પરિવર્તન લાવ્યું હતું, એવી જ રીતે આગામી દાયકાઓમાં ડિજિટલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન, પ્રિસિઝન ફાર્મિંગ જેવી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો. આજે કૃષિમાં સૌથી મોટો પડકાર એ છે કે દરેક ખેતર, દરેક વિસ્તાર અને દરેક પાકની જરૂરિયાત અલગ હોય છે. પરંપરાગત પદ્ધતિમાં બધા ખેડૂતો એક સરખી ભલામણો અપનાવતા હોય છે, પરંતુ હવે પ્રિસિઝન ફાર્મિંગ દ્વારા પાકને જેટલું જરૂરી હોય તેટલું જ પાણી, ખાતર અને દવા આપી શકાય છે. પરિણામે ખર્ચમાં ઘટાડો થાય છે, ઉત્પાદન વધે છે અને પ્રાકૃતિક સંસાધનોનો બગાડ અટકે છે.
1: આહાર સુરક્ષા, પોષણ સુરક્ષા અને લોકોના વધતા આરોગ્ય જાગૃતિના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે માટે કયા નવા અવસરો અને જવાબદારીઓ ઊભી થઈ રહી છે?
0: આ સંમેલનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચારધારા સામે આવી કે હવે કૃષિને માત્ર ઉત્પાદનના દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ પોષણ, આરોગ્ય અને જીવનની ગુણવત્તા સાથે જોડીને જોવાની જરૂર છે. અગાઉ આહાર સુરક્ષાનો અર્થ લોકો સુધી પૂરતો ખોરાક પહોંચાડવાનો હતો, પરંતુ આજે માત્ર પેટ ભરવું એ પૂરતું નથી. લોકો સુધી પોષણયુક્ત, સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક પહોંચે તે પણ એટલું જ મહત્વનું બની ગયું છે. સંમેલનમાં કૃષિ અને પોષણ વચ્ચેનો સંબંધ ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો. એવું જણાવવામાં આવ્યું કે જો આપણા ખેતરોમાં પોષણયુક્ત પાકોનું ઉત્પાદન નહીં થાય તો સમાજમાં કુપોષણ, સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવી મુશ્કેલ બનશે. એટલે કૃષિ માત્ર અન્ન ઉત્પાદન વ્યવસ્થા નથી, પરંતુ રાષ્ટ્રના આરોગ્યની પાયાની વ્યવસ્થા છે. પોષણ સુરક્ષાને મજબૂત બનાવવા માટે વિવિધ પાકોના સમાવેશ પર ભાર મૂકવામાં આવ્યો. ખાસ કરીને મિલેટ્સ, કઠોળ, તેલીબિયા, ફળો, શાકભાજી અને સ્થાનિક પરંપરાગત પાકોને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવી. આ ઉપરાંત નિષ્ણાંતોએ જણાવ્યું કે એક જ પ્રકારના અનાજ આધારિત ખેતી અને આહારને બદલે વૈવિધ્યસભર અને પોષણ કેન્દ્રિત કૃષિ તરફ આગળ વધવું સમયની માંગ છે. મિલેટ્સ અથવા તો શ્રી અન્ન તરીકે જે ઓળખાતા એ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. બાજરી, રાગી, જવાર અને અન્ય પરંપરાગત

0: અન્ય પાકો માત્ર પોષક તત્વોથી જ સમૃદ્ધ નથી, પરંતુ ઓછા પાણીમાં ઉગી શકે છે અને હવામાન પરિવર્તન સામે વધુ સહનશીલ છે. તેથી ભવિષ્યમાં મિલેટ્સને પણ પોષણ પૂરતું જ નહીં, પરંતુ ખેડૂતની આવક અને ટકાઉ કૃષિ માટે પણ મહત્વપૂર્ણ પાક તરીકે જોવામાં આવી રહ્યું છે.
1: હવે મેમ, મહિલાઓ અને યુવાનોને કૃષિ વિકાસના મુખ્ય ભાગીદાર તરીકે સ્થાપિત કરવા માટે સંમેલનમાં કઈ વ્યૂહરચનાઓ અને તકો રજૂ કરવામાં આવી?
0: આ સંમેલનમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હતો કે ભારતની કૃષિનું ભવિષ્ય માત્ર નવી ટેકનોલોજી અથવા નવી નીતિઓ પર આધારિત નથી, પરંતુ મહિલાઓ અને યુવાનોની સક્રિય ભાગીદારી પણ આધારિત છે. સંમેલનમાં વારંવાર ભાર મૂકવામાં આવ્યો કે જો વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવું હોય તો કૃષિને આગામી પેઢી માટે વધુ આકર્ષક, નફાકારક અને ગૌરવપૂર્ણ વ્યવસાય બનાવવો પડશે. મહિલાઓની ભૂમિકાની વાત કરીએ તો સંમેલનમાં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું કે ભારતીય કૃષિમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. બીજની પસંદગીથી લઈને વાવેતર, નીંદણ, લણણી, પશુપાલન, મૂલ્યવર્ધન અને પરિવારના પોષણ સુધીના અનેક કાર્યોમાં મહિલાઓની સીધી ભાગીદારી જોડાયેલી છે. તેમ છતાં ઘણીવાર તેમની ભૂમિકાને યોગ્ય ઓળખ અને આર્થિક સશક્તિકરણ મળતું નથી. તેથી મહિલાઓને માત્ર સહાયક તરીકે નહીં, પરંતુ કૃષિ વિકાસની મુખ્ય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો આવ્યો. યુવાનો અંગે સંમેલનમાં ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે કૃષિને હવે માત્ર પરંપરાગત ખેતી સુધી મર્યાદિત રાખી શકાય નહીં. આજના યુવાનો નવીનતા, ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતામાં પણ રસ ધરાવે છે. તેથી કૃષિ ક્ષેત્રમાં પણ તેમને તેવી જ તકો ઉપલબ્ધ કરવાની જરૂર છે. ડ્રોન સેવા, પ્રિસિઝન ફાર્મિંગ, ડિજિટલ કૃષિની સલાહ, આ બધા જ ડેટા મેનેજમેન્ટ અને ઇ કોમર્સ જેવા ક્ષેત્રોમાં યુવાનો માટે વિશાળ સંભાવનાઓ દર્શાવવામાં આવી. આ સાથે સાથે કૃષિ સ્ટાર્ટઅપ અને ગ્રામ્ય ઉદ્યોગ સાહસિકતાને ભવિષ્યના વિકાસના મુખ્ય એન્જિન તરીકે પણ રજૂ કરવામાં આવે.
1: મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ અને બજાર જોડાણ દ્વારા ખેડૂતો કેવી રીતે વધુ આવક મેળવી શકે અને કૃષિને વ્યવસાય તરીકે વિકસાવી શકે?
0: આ સંમેલનમાં ખેડૂતની આવક વધારવા માટે સૌથી વધુ ભાર મૂકવામાં આવેલા મુદ્દાઓમાંનો આ એક હતો, મૂલ્યવર્ધન અને બજાર જોડાણ. આમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભવિષ્યમાં માત્ર ઉત્પાદન વધારવાથી ખેડૂતની આવકમાં મોટો વધારો શક્ય નહીં બને. આવકમાં વાસ્તવિક વધારો ત્યારે થશે જ્યારે ખેડૂત કાચા ઉત્પાદનના વેચાણથી આગળ વધીને મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ અને સીધા બજાર સાથે જોડાણ તરફ આગળ વધે. ઉદાહરણ તરીકે કહું તો જો ખેડૂત માત્ર ટામેટા વેચે તો તેનો એક જ ભાવ મળે, પરંતુ તેમાંથી જો એ કેચઅપ છે, સોસ છે અથવા અન્ય ઉત્પાદનો બનાવે તો તેની કિંમત અને નફાકારકતા બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. એ જ રીતે મિલેટ્સમાંથી કુકીઝ છે, અન્ય નાસ્તા ઉત્પાદનો, લાડુ, અમુક હેલ્થ મિક્સ, આ બધી વસ્તુઓ બનાવવાથી પણ ખેડૂતો તેનો નોંધપાત્ર તફાવત મેળવી શકે છે. બીજું કે સંમેલનમાં બજાર કેન્દ્રિત ખેતી પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો. અગાઉ ખેડૂતો ઉત્પાદન કર્યા પછી બજાર શોધતા હતા, પરંતુ હવે બજારની માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવાની જરૂર છે. ગ્રાહકો શું ઈચ્છે છે, કયા ઉત્પાદનોની માંગ વધી રહી છે અને કયા ક્ષેત્રમાં વધુ નફાકારકતા છે તેની જાણકારી આધુનિક ખેડૂત માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. બ્રાન્ડિંગ અંગે પણ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. આજે ગ્રાહક માત્ર ઉત્પાદન નહીં પરંતુ વિશ્વાસ ખરીદે છે. જો ખેડૂતો અથવા FPOs પોતાના ઉત્પાદનોને એક ઓળખ, ગુણવત્તા અને વિશ્વસનીયતા સાથે બજારમાં રજૂ કરે તો તેમને વધુ સારો ભાવ મળી શકે છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, મિલેટ્સ, સ્થાનિક વિશિષ્ટ ઉત્પાદનો અને પરંપરાગત આહાર પદાર્થોમાં બ્રાન્ડિંગની મોટી સંભાવનાઓ છે.
1: મેમ, જો રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026ના સમગ્ર સારને સંદેશાઓમાં જ રજૂ કરવું હોય તો આપ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ માટે શું કહેશો?
0: રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026ની તમામ ચર્ચાઓ, ભલામણો અને અનુભવોનો સાર જો થોડા મુખ્ય સંદેશોમાં રજૂ કરવાનો હોય તો હું કહીશ કે આ સંમેલન માત્ર વર્તમાન પડકારોની ચર્ચા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ભારતની કૃષિને આગામી દાયકાઓ માટે નવી દિશા આપવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. સૌપ્રથમ નીતિ નિર્માતાઓ માટે સૌથી મોટો સંદેશ એ હતો કે કૃષિ વિકાસને માત્ર ઉત્પાદનના આંકડાઓથી નહીં, પરંતુ ખેડૂતની આવક, પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ

0: પોષણ સુરક્ષા અને ગ્રામ્ય સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. ભવિષ્યની કૃષિ નીતિઓ એવી હોવી જોઈએ કે જે નાના અને સીમાંત ખેડૂતોને વધુ મજબૂત બનાવે, ટેકનોલોજી સુધી તેમની પહોંચ વધારે અને બજાર સાથે તેમનું જોડાણ મજબૂત કરે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો કૃષિ સંશોધન અને એક્સટેન્શન સેવાઓ એટલે કે વિસ્તરણ સેવાઓને વધુ અસરકારક બનાવવાનો હતો. સંમેલનમાં ભારપૂર્વક જણાવ્યું કે સંશોધન પ્રયોગશાળામાં મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચવો જોઈએ. નવી ટેકનોલોજી, સુધારેલી પદ્ધતિ અને વૈજ્ઞાનિક માહિતી ઝડપથી અને સરળ ભાષામાં ખેડૂતો સુધી પહોંચે તે સમયની જરૂરિયાત છે. અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બને છે. આ સંસ્થાઓ માત્ર તાલીમ આપતી સંસ્થાઓ નથી, પરંતુ સંશોધન અને ખેતર વચ્ચેનો જીવંત સેતુ બની જવી જોઈએ. ખેડૂતની વાસ્તવિક સમસ્યાઓને સમજવી, સ્થાનિક ઉકેલો વિકસાવવા અને નવી ટેકનોલોજીના પ્રદર્શન દ્વારા તેને ખેડૂતો સુધી પહોંચાડવી એ તેમની મુખ્ય જવાબદારી રહેશે. અંતમાં એટલું જ કહીશ કે રાષ્ટ્રીય કૃષિ સંમેલન 2026નો મૂળ સંદેશ એ હતો, સમૃદ્ધ ખેડૂત, ટકાઉ કૃષિ અને વૈજ્ઞાનિક અભિગમ એ જ વિકસિત ભારત 2047નો આધાર છે.
1: ખૂબ જ સરસ મેમ, આપ આપનો કિંમતી સમય કાઢી આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2026 વિશે જે વિસ્તૃત માહિતી વહેંચી એ ચોક્કસ કાર્યક્રમ સાંભળતા મિત્રોને લાભદાયી થશે. હું મેઘના દમણિયા આપનો આકાશવાણી દમણ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.
0: આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય કૃષિ સંમેલન ખરીફ અભિયાન 2026 એ વિષય પર નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈમાં ગૃહ વિજ્ઞાન વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર જેની લાલવાણીની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગઝલ. ગાયક કલાકાર હતા મિતાલી સિંહ અને રૂપકુમાર રાઠોડ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષનો ગઠબંધન તોડ્યું અને યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતને ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું

0: કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહરાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ પર બોલતા તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં એમએસએમઈને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ એમએસએમઈ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abld ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે. શ્રી શાહે ટેક્સી ચાલકોને સારથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ મેં સારથી કહેતા હું. દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ. એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

0: ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના એક દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજ સિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમિફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19 જીત મેળવી. આવતીકાલે સેમિફાઇનલમાં ડેનિશ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરુષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8 જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિસા ઝિલ્બરમેન સામે 23-21, 21-11 વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવા મહેલ મેં આજ હમારી શૃંખલા સુનો કહાની.
2: दोस्तों, हवा महल के अंतर्गत सुनो कहानी श्रृंखला में इन दिनों आप सुन रहे हैं मुंशी प्रेमचंद की कहानियों का वाचन. इस कड़ी में आज आपको सुनवा रहे हैं मुंशी प्रेमचंद की लिखी कहानी नशा. वाचन स्वर है अमरकांत दुबे का. इस कार्यक्रम के प्रस्तुतकर्ता विजय दीपक छिब्बर.
3: ईश्वरी एक बड़े जमींदार का लड़का था और मैं एक गरीब क्लर्क का, जिसके पास मेहनत मजूरी के सिवा और कोई जायदाद न थी. हम दोनों में परस्पर बहसें होती रहती थीं. मैं जमींदारी की बुराई करता, उन्हें हिंसक पशु और खून चूसने वाली जोंक और वृक्षों की चोटी पर फूलने वाला बंजा कहता. वो जमींदारों का पक्ष लेता, पर स्वभावतः उसका पहलू कुछ कमजोर होता था, क्योंकि उसके पास जमींदारों के अनुकूल कोई दलील न थी. मैं इस वाद विवाद की गर्मा गर्मी में अक्सर तेज हो जाता और लगने वाली बातें कह जाता, लेकिन ईश्वरी हार कर भी मुस्कुराता रहता था. मैंने उसे कभी गर्म होते नहीं देखा. शायद इसका कारण यह था कि वो अपने पक्ष की कमजोरी समझता था. नौकरों से वो सीधे मुंह बात न करता था. अमीरों में जो एक बेदर्दी और उद्दंडता होती है, उसका उसे भी प्रचुर भाग मिला था. दोस्तों से और विशेषकर मुझसे उसका व्यवहार सौहार्द और नम्रता से भरा होता था. शायद उसकी जगह मैं होता तो मुझ में भी वही कठोरताएं पैदा हो जाती जो उसमें थीं, क्योंकि मेरा लोक प्रेम सिद्धांतों पर नहीं, निजी दशाओं पर टिका हुआ था. लेकिन वो मेरी जगह होकर भी शायद अमीर ही रहता, क्योंकि वो प्रकृति

0: End the four-month conflict in West Asia is under mounting pressure after fresh retaliatory strikes between the United States and Iran over the past 48 hours. The latest escalation began on Thursday with an Iranian attack on a commercial vessel in the Strait of Hormuz, prompting a U.S. response. Both sides accuse each other of violating the interim agreement, raising fears for ongoing diplomatic efforts. Bahrain reported a drone attack today, calling it a flagrant violation of its sovereignty, while a strike was reported near Erbil in northern Iraq. In southern Lebanon, an Israeli drone strike hit the Nabatea area a day after Israel and Lebanon signed a U.S. brokered framework for Israeli withdrawal and restoring Lebanese state authority. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in U.S. tonight. In another Group E fixture, Croatia will face Ghana at Philadelphia in U.S. And that is the end of this news bulletin.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા સમાચાર. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.